નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા

માટે વોટ્સએપ નંબર છે 9512-96-88-95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર. આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને

0: ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ રેડિયો પાલનપુર ના આ નિયમિત પ્રસારણમાં આપણે ભગવદ્ ગીતાના શ્લોકને સમજવાનો પ્રયત્ન કરતા કરતા 11મા અધ્યાયના 31મા શ્લોક સુધી પહોંચ્યા હતા. 10 અધ્યાય સુધી જ્ઞાનની બધી વાતો થઈ, પણ 11મા અધ્યાયમાં અર્જુનની વિનંતીને કારણે ભગવાને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. પણ વિશ્વરૂપનું જે દર્શન કરાયું એના ભયંકર પ્રચંડ ઉગ્ર રૂપનું દર્શન છે, જેનો આદિ નથી, જેનો અંત નથી. આ સમગ્ર લોક જેના મુખમાં સમાઈ જાય છે, આજે જે નથી સામે ઉભેલા છે ને ભીષ્મ વગેરે, એ આવતીકાલે મરવાના જ છે. તો અહીંયા એ દેખાય છે એ કે જે આવતીકાલે મરવાના જ છે, આ કાળના મુખની અંદરથી મુક્ત રહેવાનાથી ભવિષ્ય પણ ત્યાં દેખાય છે, ભૂત પણ ત્યાં દેખાય છે. કાળ થંભી ગયો છે, દિશાઓ એક થઈ ગઈ છે, કાળ પણ એક થઈ ગયો છે. અને એવું કાળ અને દિશાથી મુક્ત, સમય અને દિશાથી અબાધિત એવું એક પ્રચંડ સ્વરૂપ અર્જુને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને એ જોયા પછી આકુળ વ્યાકુળ થઈ ગયો. સામાન્ય માણસ નથી, મહાન યોદ્ધા છે. પણ આ સ્વરૂપને જોયા પછી તો એ આકુળ વ્યાકુળ થઈ ગયો છે. એને સમજ નથી પડતી કે આમાંથી મને ધીરજ કેમ મળશે, આમાંથી મને શાંતિ. આ જોયા પછી તો એમ થાય છે કે ઓહો આ શું છે, નથી સમજાતું પ્રભુ. આ તો બધું કાલ સ્વરૂપ છે, બધું ત્યાં પ્રવેશતું હું જોઈ રહ્યો છું, બધી તેજસ્વીતા હું જોઈ રહ્યો છું, બધો પ્રકાશ પ્રકાશ હું જોઈ રહ્યો છું, બધું પ્રચંડ પ્રચંડ હું જોઈ રહ્યો છું. આ શું છે, તમે કોણ છો, આ સ્વરૂપની અંદર તમે કોણ છો. ગીતાની ભાષા થોડી કવિની ભાષા બની ગઈ છે, અને એ જ ભાષામાં અર્જુનની આ જિજ્ઞાસાનો, અર્જુનની આ વિનંતીનો કૃષ્ણ જવાબ બાળવાની શરૂઆત કરે છે 32મા શ્લોકથી. વિનંતી પૂર્વક કહ્યું એને, નમોસ્તુ, તમને હું નમન કરું છું, પ્રસીદ, પ્રસન્ન થાઓ, નહીં પ્રજાનામી તવ પ્રવૃત્તિમ, તમારી કોઈ પ્રવૃત્તિને હું જાણી શકતો નથી, માટે હે પ્રભુ પ્રસન્ન થાઓ હવે મારા ઉપર. પ્રસન્ન છે માટે તો એને જ્ઞાન આપ્યું છે, પણ અહીંયા તો ભાવાભિવ્યક્તિ છે, ભાવાનુભૂતિ છે. એ પ્રભુ આપણે કહીએ ને માફ કરો, મને કહો, મને સત્ય જણાવો, આજે દેખું છું તે જોયા પછી તો હાલી ઉઠ્યો છું કે તમે છો કોણ આખર. તો એ જ રીતે ને એ જ ગતિમાં કૃષ્ણનો જવાબ શરૂ થાય છે 32મા શ્લોકથી. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતેપિ ત્વાં ન ભવિષ્યંતિ સર્વે.

स्थिता प्रत्यनिकेषु योधः। એની વાત કર અત્યારે, અત્યારે જે હું તને દર્શાવી રહ્યો છું તે સ્વરૂપ તો કયું છે, કાલોસ્મિ, હું કાલ મહાકાલ છું, હું કાળ છું મહાકાલ છું, જેનું કામ છે લોક ક્ષય કૃત પ્રવૃત્ત, લોકોનો જગતનો નાશ કરવા પ્રવૃત્ત થયેલ। 31મા શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે નહી પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ, તમારી પ્રવૃત્તિને હું જાણી શકતો નથી। તો કહે છે કે જાણ, અહીંયા જાણ, આ જોઈને તને જે લાગે તે આ છે કે લોક ક્ષય કૃત પ્રવૃત્ત, લોકોના લોકના જગતના ક્ષય માટે પ્રવૃત્ત થયેલો, લોકનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયેલ કાલહ, કાળ છું, કાલહ એટલે સમય નહી કાળ। લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ, લોકોને સમાહર્તુમ, લોકોનું સંહાર કરવા માટે પ્રવૃત્ત, પ્રવૃત્ત થયેલો છું। પહેલી પંક્તિમાં હતું લોક ક્ષય કૃત પ્રવૃદ્ધ, અને હવે છે પ્રવૃત્ત, પ્રવૃદ્ધ એટલે વર્ધમાન, વિસ્તૃત, વિસ્તરી ગયેલો, વધી ગયેલો, પ્રવૃદ્ધ શેને માટે, લોક ક્ષય કૃત। અને અહીંયા કહે છે કે પ્રવૃત્ત, તો મારી પ્રવૃત્તિ કઈ અત્યારે, લોકાન સમાહર્તુમ, લોકોનો સંહાર કરવાની, લોકનો સંહાર કરવા માટે હું પ્રવૃત્ત થયો છું, એવું એક તત્વ મહાકાલ સ્વરૂપ તત્વ હું છું। તું એમ કહેતો હતો, બકવાસ કરતો હતો કે હું આમને મારીશ ને આમને મારીશ તો મને પાપ લાગશે ને આવું તો ના કરવું જોઈએ ને આ બધું ચાવડું ચાવડું તું બોલતો હતો ને શરૂઆતમાં, પહેલા અધ્યાયમાં જોયું ને તે કે હૃદય પીતવામ, તું ન હોય તો આ બધા મરવાનું તો નક્કી હતું। હૃદય પીતવામ ન ભવિષ્યંતિ સર્વે, આ બધા જો તું નહીં હોય તો એ ન ભવિષ્યંતિ, એ ટકવાના નથી કાયમી, એમણે તો મારા મુખમાં પ્રવેશ કરવાનું જ છે, કાળના મુખમાં એમણે પ્રવેશ કરવાનો છે તો છે જ। હૃદય પીતવામ, હૃદય એટલે તારા સિવાય, હૃદય પીતવામ, તું હોય કે તું ન હોય, ન ભવિષ્યંતિ, એ લોકો રહેવાના નથી જ। યે વસ્થિતા પ્રત્યનિકેષુ યોધાઃ, તે શરૂઆતમાં કહ્યું તેમ સામે રહેલા, આ બાજુ રહેલા, મારા કાકા મારા મામા, કોઈ પ્રત્યનિકેષુ, આ સેનાઓની અંદર રહેલા જે કોઈ યોધાઃ, યોદ્ધાઓ છે, એ ભીષ્મ પિતામહ હોય કે દ્રોણ હોય કે કૃપ હોય કે કર્ણ હોય, કોઈ રહેવાના નથી, કારણ કે કાલ હું છું જે બધાને ખાઈ જઈશ। લોકાન સમાહર્તુમ પ્રવૃત્તઃ, આ લોકને સુનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયેલો હું છું જ, અને તું હોઈશ કે તું નહીં હોઈશ, તું બાણ ઉપાડીશ ને એને ફેંકીશ ને મરશે એટલે તે માર્યો છે એમ, તું જો એમ જો તું માનતો હોય તો તારા જેવો બીજો કોઈ મૂર્ખ ન કહેવાય, આ જોયા પછી તને ખાતરી થઈ ગઈ હોવી જોઈએ। કાલોસ્મિ, હું તો મહાકાલ સ્વરૂપ છું, ઈશ્વર પરમાત્મા તત્વ જે છે એ કાલ સ્વરૂપ પણ છે, લોકનો સંહાર એ એની પ્રવૃત્તિ છે અનેક પ્રવૃત્તિઓમાંની, અને તું નહીં હોય તો પણ આ બધા મરવાના છે જ। તસ્માત, તેથી હવે જે કહેવાનું છે અહીં છે કે તસ્માત, તેથી ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ વદા, ખોટે ખોટો યશ લઈ લે,

મારીશ તો હું મારીશ, જસ મળશે તને મળશે. તસ્માત તુવ મુત્તિષ્ઠ વોધા અજ્ઞા છે સિદ્ધિ. તસ્માત તુવ મુત્તિષ્ઠ વોધા વિપથુષ્ય શરીરે મેં રોમહર્ષસ્ય જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તાત. આવું બધું શરૂઆતમાં કહ્યું છે. મારા હાથમાંથી તો ગાંડીવ સરકી જાય છે, મને તો શરીરે કંપારી થાય છે, મને તો પરસેવો છૂટી ગયો છે, આ બધા મારા છે, એમને મારે મારવાના છે. આ બધી વાતો તારા મગજમાં હતી ને, ખલાસ કે નાખ. મારવાનો તો છે તો મરવાના છે, પણ જસ્તો લઈ લે. તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીતવા શત્રુન પુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ. સાવ દેશી બાબતની વાત છે તો આટલું તો કર. સીધું દુનિયામાં જે બનવાનું છે તે આ, કે જીતવા શત્રુન, આ જે શત્રુઓ છે, જે નકામા માણસો છે, જે ખોટા માણસો છે, એમને જીતી લઈને પુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ, સમૃદ્ધ રાજ્યને પછી ભોગવ. ભોગવવાનું જ નથી એમ આગલા અધ્યાયોમાં કહ્યું છે અને પાછલા અધ્યાયોમાં કહેવાના છે. પણ અહીંયા સીધે સીધું જે વાત છે આ છે. મયઈ વૈતે નિહતઃ પૂર્વમેવ, તું એને મારે પહેલા મેં એમને મારી નાખેલા જ છે. એ તો મરેલા છે, મરેલા ને મારે એમાં કરે તું શું બહાદુરી. પણ અહીંયા તો તારી બહાદુરી ગણાશે. મયઈ વૈતે નિહતઃ પૂર્વમેવ, પહેલાથી જ મારી નાખ્યા છે, મરેલા છે. અને તું જે વખતે બાણ મારીશ ને પડશે તો લોકો એમ કહેશે કે અર્જુને માર્યા. અર્જુન તો માત્ર નિમિત્ત છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. હે સભ્ય સાચી, સભ્ય સાચી એટલે ડાબા હાથે બાણ મારે તે સભ્ય સાચી કહેવાય. અર્જુનને બંને હાથે સરખી પ્રમાણે સિદ્ધિ હતી એટલે અર્જુન બંને હાથેથી બાણ છોડી શકતા હતા. ડાબા હાથનો ખેલ આપણે કહીએ ને, અરે તમે જવા દો, આ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. અર્જુનને માટે ડાબા હાથનો ખેલ છે. કેમ? એને તો નિમિત્ત જ બનવાનું છે, મરેલા ને મારવાનું છે. આ બધાને તો મેં પહેલાથી મારેલા જ છે એમ માની લે, જાણી લે, જોઈ લીધું ને તે બધા મોતના મોઢામાં પ્રવેશતા હતા, જોયા ને તે. અમે ઉભો હતા, લડતા હશે સામે, તો એમ સમજી લે કે મરેલા જ છે. તારે શું કરવાનું છે? નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચિન. તું માત્ર ને માત્ર નિમિત્ત બન. તારે તો ફક્ત નિમિત્ત જ બનવાનું છે. આગળ એની આગળના શ્લોકમાં એમ કહ્યું કે તું હોય કે તું ના હોય, ભલા માણસ તું નહીં હોય એટલે તને એમ લાગે છે કે દુષ્ટો જીવતા રહેશે. દુષ્ટોને મારવાનું મારું કામ છે ને તે હું કરીશ. દુષ્ટોને મારવા એ ઈશ્વરીય કાર્ય છે. ઈશ્વરે આગળ એને કહ્યું છે કે હું ત્રણ કારણોથી જગતની અંદર જન્મ ધારણ કરું છું, સંતોનું રક્ષણ કરવા માટે, દુષ્ટોનું હનન કરવા માટે અને ધર્મનું સંરક્ષણ કરવા માટે. આ ત્રણ મારા કામ છે. જો કોઈ એ ત્રણ કામ કરનારો વ્યક્તિ હોય તો એ મારું કામ કરે છે. એટલે કોઈ નવા ઈશ્વરે જન્મ લેવાની જરૂર નથી. બે હાથ બે પગ લઈને એ ઈશ્વર સ્વરૂપ છે. આવું તો મેં પહેલા કહેલું છે. તું શું થઈશ? નિમિત્ત માત્રમ. નિમિત્ત માત્ર તું થઈ જા. ઉઠ, ઉભો થા.

भगवान तुम जहि मा व्यथिष्ठा युद्धस्व जेतासि रणे सपत्नान। अब तो मुख्य योद्धाओ महावीरो महारथियो अतिरथियो द्रोण जो तारा गुरु भीष्म तारा दादा जयद्रथ तारो बनेवी कर्ण तारो मोटो भाई आ बदा महान वीरो छे पराक्रमीओ छे पण ए बदा उपरांत जेटला जेटला अहिया युद्धनी अंदर वीर माणसो तने देखाता हशे क्या दुर्योधन के दुश्यासन नु नाम कृष्ण ना मोढे आयु नथी गीता मां कोई जग्याए पण अनेक वीरो छे बदा पराक्रमीओ छे बदा ए बदा वीरो ए बधा पराक्रमीओ जे छे ए मया हतान ए तो मारा वडे हणाई गयेला छे मारा वडे मार खाईने पड़ी गयेला छे ए मरेला छे जही हवे तू एने मारवानुं नाटक कर एने मार बे वात कही जही अने मा व्यथिष्ठा अने व्यथा करीश नहीं म्या व्यथिष्ठा અને કોઈ વ્યથા તારા મનની અંદર આવીશ રાખવા રહેવા દઈશ નહીં તું અત્યાર સુધી વ્યથા કરતો હતો કે હું મારા સગાઓને મારું મારાથી આવું કામ ન થાય હું કેમ કરીને આવું કામ કરી શકું આ બધી જે વ્યથાઓ તારા મનમાં છે ને કાઢી નાખ બધા પ્રકારનો ભય કાઢી નાખ મરેલા જ છે એને મારવાના છે તારે એ મારવાનું તો તારે તો જે કરવાનું છે નાટક થવાનું છે મયા હતાન તુમ જહિ મા વ્યથિષ્ઠા એક વાત કે એમને તું માર અને મારવા માટેની વ્યથા તને ન હો બે વાત એક સાથે ચાલે છે આ કર્મ કરે છે ને છતાં તું કર્મ કરતો નથી આ વાત આગળ કહી છે તે અહીંયા જરા વધારે સાદાઈથી સમજી શકાય એવા શબ્દોમાં કહી કરવા છતાં કરતો નથી જો કરીએ તો એની વ્યથા થાય એનો આનંદ થાય એના માટે રાગ થાય જે કંઈ થાય એના માટે દ્વેષ થાય દુઃખ થાય આ બધું થાય ન થવું જોઈએ કારણ કે તું કશું કરતો જ નથી તો કરનારો તો બીજો છે જે કંઈ આપણે કર્મ કરીએ તે કર્મ હું કરું છું આપણે કરીએ છીએ મારા વડે થાય છે એનો હું કરતા છું એવો કર્તૃત્વ ભાવ હોય તો એના કારણે ઉભા થનારા ભાવો આપણામાં આવે તું કરતા જ નથી કરતા હોય તો કર્તૃત્વ ભાવ હોય તો જે કઈ થયું એનો જે ભાવ ઉભો થાય તે તારામાં આવે રાગ પણ આવે કે દ્વેષ પણ આવે કે ભય પણ આવે કે ક્રોધ પણ આવે એ કશું ના આવવું જોઈએ મા વ્યથિષ્ઠા પણ કર્મ કર જહી મા વ્યથિષ્ઠા એટલે આ જે કર્મ છે એ મારા વડે થઈ ચૂકેલું કર્મ છે તું કરે છે એ તો માત્ર તું નિમિત્ત બને છે કર જહિ મા વ્યથિષ્ઠા જો આ વ્યથા વિના કર્મ કરી શકે તો જગતના રણની અંદર તું જેતાસી તું વિજેતા છે આપણને બધાને લાગુ પડે છે રાગ દ્વેષ કામ ક્રોધ મોહ આ બધા શત્રુઓ છે સપત્નાન સપત્ના એટલે શત્રુઓ દુશ્મનો આપણા દુશ્મનો આપણી સાથે જ આપણી અંદર જ છે

અને એ દુશ્મનોને આપણે હણવાના છે તો વિજયી બનાય, અને આ ભાવ આપણામાં આવે તો વિજયી બનાય. કર્તાપણાનો, કર્તૃત્વનો, હું છું એનો, અહંકારનો, અને જે કંઈ થાય છે એ હું તો ક્યાં કરું છું, ઈશ્વરે કરીને રાખ્યું છે ભાઈ, આ તો મારે એની આજ્ઞા પ્રમાણે કરવાનું છે બસ. તો જેતાસી, તો તું વિજયી છે. આખું જીવન એક મહાયુદ્ધ છે. આખા જીવનના પ્રતિ ક્ષણે આપણે કોઈને કોઈ પ્રકારના એકાદ ભાવ સાથે યુદ્ધ કરવાનું હોય જ છે, આપણા મનની અંદર ચાલે જ છે. અને આપણે એ યુદ્ધ કરતી વખતે સત તત્વને જીવતું રાખવાનું છે અને અસત તત્વને મારી નાખવાનું છે. તો એ વાતને આપણે સમજી લીધી હોય કે આપણે આપણું કર્મ કરવાનું છે અને આ આપણા કર્મનું પરિણામ જે કંઈ મળશે એ આપણા માટે નથી, તે સમગ્ર જગતને માટે છે, અને એમ કરીને યુદ્ધ કરવાની શરૂઆત કરો તો તમે જીતેલા જ છો, તમે હારેલા છો જ નહીં. કારણ કે એ કામ તો ઈશ્વરનું છે ને, ઈશ્વરે કરી નાખ્યું છે, તમે નિમિત્ત બનીને એ કામ કરી રહ્યા છો. ઈશ્વર તમારી અંદરના પણ શત્રુઓને જીવતા રાખવામાં માનતો નથી. એટલે આ શ્લોક બહુ ગંભીર છે. આમ યુદ્ધસ્વ બે ત્રણ વખત કહું છું, યુદ્ધસ્વ વિગત જ્વર એવી રીતે અહીંયા કહું આગળ કે માં વ્યથેષ્ઠા, એ જ વસ્તુ કહે છે કે ધ્યાન રાખ, આ રણની અંદર તારા શત્રુઓ પરાજિત થયેલા જ છે. તું હું કરું છું એવી ભાવનાને બાદ કરીને શરૂ કર, યુદ્ધ કર. યુદ્ધ તો કરવું પડશે, કોકે તો નિમિત્ત બનવું પડશે. તું માન, અને આ સપતનાન આ શત્રુઓને તું માર. રણે, એ રણની અંદર એ તારા શત્રુઓ મર્યા સમજ મરેલા જ છે. જેતાસી, સીધે સીધું આજથી કહી દઉં છું કે તું વિજેતા છે. જો લડીશ તો વિજેતા થઈશ. જેટલા સત્કર્મો છે, જેટલા દુષ્ટ તત્વો છે, જેટલા અકરણીય છે, એ તો બધા ઈશ્વર તને જો તારો ભાવ હશે તો મારી નાખ્યા છે. બસ ટૂંકમાં જવાબ આપી દીધો કૃષ્ણએ, હું કાળ છું, હું કાળ છું. લોક ક્ષય પ્રવૃદ્ધ, લોકો લોકનો ક્ષય કરવા પ્રવૃદ્ધ વર્ધમાન છું. તારે માત્ર નિમિત્ત બનવાનું છે, અને એ નિમિત્ત રૂપ બનીને તું જો યુદ્ધ કરીશ તો તું જીતેલો છે જ એમ માની લે. કહી દીધું કૃષ્ણે, આજ્ઞા આપી દીધી. એ તત્શ્રુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિર વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણમ સગદગદમ ભીત ભીત પ્રણમ્ય. હવે સંજય ધૃતરાષ્ટ્ર કહે છે કે જો આ ચિત્ર છે કુરુક્ષેત્ર ઉપર, કુરુક્ષેત્રનું આખું ચિત્ર મેં તમને વર્ણવી બતાવ્યું કે એક બાજુ કૃષ્ણએ એને વિરાટ રૂપ બતાવ્યું, વિરાટ રૂપ બતાવ્યા પછી કૃષ્ણએ સ્પષ્ટપણે કહ્યું કે તું યુદ્ધ કર, તું વિજેતા છે જ, નક્કી છે. તું જો વિજેતા છે તો એમાં તું કશું નથી, નિમિત્ત છે, ઈશ્વરે આ કામ કરીને જ રાખ્યું છે, તારે તો માત્ર યશ ખાટવાનો છે. માટે ઉઠ બધા, ગાંડીવને ફરી પાછું ઉપાડ. કેમ કરીને ઉપાડે? આ રૂપ જોયા પછી તો પોતાના વ્યક્તિત્વને હાવ ઢીલું પોચું થઈ ગયેલું છે, ખતમ થઈ ગયેલો માણસ છે. એ તત્શ્રુત્વા, સંજય કહે છે કે આટલું સાંભળ્યું ને કેશવનું વચન, વચનમ કેશવસ્ય, કેશવનું કૃષ્ણનું આટલું વાક્ય સાંભળ્યું

0: હા, પેલા પણ કહી શકાયું હોત, હવે કે છે સંજય? કારણ કે સંજય હવે બોલે છે એટલે હવે કે છે કે શું હાલત હતી એની, અર્જુનની? કરતા અંજલિ, બે હાથ જોડાઈ ગયા છે, વેપમાન આખો ધ્રુજી રહ્યો છે, વેપમાન થરથર થરથર થરથર કંપે છે, વેપમાન કિરીટી, કિરીટી એટલે માથા ઉપર મુગુટ છે, માથા ઉપર મુગુટ છે, માથા ઉપર મુગુટ હોવો એ રાજાની નિશાની હોઈ શકે, પણ અત્યારે તો ધ્રુજે છે આખો. બે વિરોધાભાસી શબ્દો છે, કિરીટી હોવા છતાં વેપમાન ધ્રુજી રહ્યો છે. નમસ્કૃત્વા, બે હાથ જોડીને નમસ્કાર કર્યા છે, અને કૃષ્ણમ, કૃષ્ણને એક કહે છે, આટલું જોયા પછી, આટલું સાંભળ્યા પછી એ કૃષ્ણને કંઈક કહે છે. એ કહે છે તો કેવી રીતે કહે છે? સગદગદમ, ગદગદિત વાણીમાં, ગળું ભરાઈ ગયું છે. સગદગદમ, ગદગદિત થઈને, ગદગદ વાણીથી, ભીત ભીતહા, ભયભીત થઈ ગયેલો છે. ભીત ભીતહા, અત્યંત ભયભીત, ડરતા ડરતા, માંડ માંડ બોલી શકે, આ જોયું, આ સાંભળ્યું, તો હવે હવે તો કોઈ સંશય રહેવો ના જોઈએ. ડરી ગયો છે, ધ્રુજી રહ્યો છે, ગદગદ વાણીથી બોલે છે, અને ગદગદ વાણીથી બોલશે તો શું બોલશે? તમે મહાન છો, એ જ વાત એને કહેવાની છે. એ શું કહે છે તે આપણે હવે પછી જોવાના છીએ. આ સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે અર્જુન ભયભીત થઈ ગયો છે, અર્જુન થરથર ધ્રુજી રહ્યો છે, અર્જુન જે બોલે છે પણ ગદગદિત વાણીથી બોલે છે, એના બોલવામાં ટંકાર રહ્યો નથી, અને ગદગદ ભાવથી એ હવે કૃષ્ણને નિવેદન કરે છે. હવે જે કરશે એ નિવેદન સ્તુતિ હશે, અને એ સ્તુતિ પણ આપણે આગળ જોવાની છે. આજે આપણે અહીંયા અટકીએ, અર્જુનના ઉત્તરથી આપણે શરૂઆત કરીશું. અર્જુન જે ઈશ્વરને કહે છે, ભગવાનને, તે 35માં શ્લોક સુધી આપણે ચાલ્યા છીએ. 36માં શ્લોકથી 11માં અધ્યાયના આપણે આગળ વધવાનું છે. ભવિષ્ય ત્યાં સુધી આપણે થોડો વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: 90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે GD મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે લગ્નની વિશેષ એવી વરઘોડા

એ વિધિ વિશે વાત કરી હતી. આજના એપિસોડમાં આપણે હવે જાન જોડીને જવાની વાતની એક સુંદર વાત કરીશું. હવે પછીનું જે ગાણું છે એમાં લોકમાનસ અને લોક હૃદયની કલ્પનાનું ઉડ્ડયન કવિ કરતા પણ ક્યારેક આગળ નીકળી જતું દર્શાવે છે. અહીં વરરાજાને હંસ હોય એવી કલ્પના કરવામાં આવે છે. પક્ષીઓમાં ઉત્તમ એ હંસ, એ હંસનો એનો રંગ, એનું બોલવું અને વરરાજાને અપાયેલું આ રૂપક, કન્યા પરણવા જવાનું સાહસ, કેટલા બધા કલ્પનો છે આ ગાણામાં. તો આપણે સાંભળીએ ગાગર ઉપર બેઠો લીલો હંસ.

મિત્રો, હવે આવ્યો જાન જોડીને વરરાજાની સાસરીમાં જવાનો પ્રશ્ન. પહેલાના સમયમાં તો જાન બે ત્રણ દિવસ વેવાઈના ત્યાં રોકાતી હતી અને વેવાઈ પણ પોતાની યથાશક્તિ એની આગતાસ વાગતાને મહેમાનગતિ કરતો હતો. એટલે મોટા ભાગે સાંજના સમયે જાન વેવાઈના ગામ જવા રવાના થતી. વરરાજાનો પિતા પોતાના કુટુંબીજનો, સગાવાલા અને સ્વજનોને નિમંત્રીને વેવાઈના ત્યાં જાન લઈને નીકળે છે. ગામના કેટલાક સ્વજનો જાનને વળાવવા ગામના પાદર સુધી જાય છે. ક્યારેક પરણ્યા પછી વરરાજા વહુ ઘેલા બની જતા હોય છે, પોતાના સાસરિયામાં જ પડ્યા પાથરા રહેતા હોય છે. એટલે જાનડીઓ આ ગાણામાં વરરાજાને વહુ ઘેલા ન થઈ જતા એનું ધ્યાન રાખવાની ચેતવણી આપે છે કે પોતાનું ગામ કેમ ભૂલી ગયા, કે તમને સાસરિયા વાલા લાગ્યા. તો આવું જ એક ગાણું આપણે સાંભળીએ, કાંસા તે ગામ વીરે વિસારી મેલ્યા રે.

મિત્રો, હવે પછીનું જે ગાણું છે તે પ્રભાતિયા શૈલીનું છે. વરરાજા જ્યારે પરણવા જાય ત્યારે પોતાની સાથે નાના મોટા સૌ સ્વજનો ઉમંગથી જાનમાં જોડાય, પરંતુ કેટલીક જ્ઞાતિઓ એટલી રૂઢિષ્ઠ હોય છે કે જેમાં જાનમાં સાથે સ્ત્રીઓને લઈ જવામાં આવતી નથી, અને તે એ સમયે વેવાઈના ઘેર જાન 3-4 દિવસ રોકાતી ત્યારે ઘરની સ્ત્રીઓ એકલી શું કરે? વળી લગ્નનો અવસર છે એટલે ગાયા વિના પણ કેમ ચાલે? એટલે આ ઘરની સ્ત્રીઓ રોજ રાત્રે મોડા સુધી આંગણામાં ભેગી થઈને અને વહેલી સવારે ઉઠીને આ લગ્નના ગાણા ગાતી, જેને પ્રભાતિયા પણ કહેવાતા. વળી આ ગાણાની કલ્પના પણ અદ્ભુત છે. જેમ કે સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે.

0: જોયું મિત્રો, આ લગ્ન ગીતમાં એક શબ્દ આવે છે, વિશિષ્ટ શબ્દ છે, અને એ શબ્દ છે કે વાણેલા ભલે વાયાજીરે. વાણેલા એટલે વાણું, એટલે સવાર, વહેલી પરોળ, પ્રભાતિયું ગાવાનો સમય, એટલે વાણું. આપણે કેટલીક વાર ગામડામાં કહેતા પણ છે, ઉઠો ભાઈ હવે વાણું થયું, એટલે એ પ્રભાતિયા ગાવાનો સમય છે. અને એ ઘેર પ્રસંગ છે એટલે કૃષ્ણને પણ યાદ કરે છે. જુઓ, સૂતા જાગો રે જશોદાજીના નંદ રે, કે વાણેલા ભલા વાયા રે. અને એ જશોદાના નંદ રે એવા કૃષ્ણને પણ ઉઠાડે છે. અને તો શ્રોતા મિત્રો, આજે મને અહીં વિરામ આપશો, આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું નવા સ્વરૂપે.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રસોડી કહેવાય એવી આ અંધારી ઓરડી માખોને બચાવવા અંધારું રખાતું. છાપરાના એક બે ઢાંકણ લળિયા ઊંચા કરી છાંછા બારું કરીએ એમાંથી ઓરડીમાં અજવાળું રેલાય અને ચૂલાનો ધુમાડો પણ નીકળી જાય. બપોરિયું કરવા નિશાળેથી દોડીને આવીએ અને ઓરડી ખોલીએ એટલે પેલા છાંછા બારામાંથી નીચે દળતો તડકો થોડાક રૂપેરી ચાંદરડા રસ્તો હોય. એ ચાંદરડા રોટલો દૂધ ચોળેલા વાટકામાં અમે ઝીલીએ ને ચાંદરડાને જાણે કોળીએ કોળીએ આરોગીએ. દૂધ મકાઈનો રોટલો ને તડકાનું ચાંદણું, ત્રણેયનો એ સ્વાદ તો હવે કોણ પાછું આપી શકવાનું હતું. પકવાનને પાછા પાડતા એ સાદા ને સાત્વિક ભોજન વય છૂટતા છૂટી ગયા કે પછી ઘર ગામ સાથે એ ઝૂંટવાઈ ગયા છે. એ રસોડાની ઓળીમાં વળીએ બાંધેલા બબ્બે સિક્કા ઝૂલતા હોય. દાદાએ વણેલા સિક્કા, એમાં દહીંની દોણીઓ ઉપરા છાપરી મૂકેલી હોય. રોજ એ સિંકામાંથી દહીં ચોરીને લસણ ચટણીને રોટલા સાથે ખાવાનું. સિંકા નીચે છાસના ભાસરિયા, એમાં પહેલા દિવસની કોપરિયા છાસ તે ખાવા માટે અને ત્રીજા દિવસની ખાટી છાસ તે વાસણો ઉટકવા એક ખૂણે એઠવાડ પાણીનું કુંડું. એની પડખે લાકડા સામે બે ચૂલા ઠરેલા હોય ત્યારે ઊંધા પાડેલા હાંડલા પોળિયા હોય અને માથે ચૂલા બેડ ઉપર કડેલું હાંડેલું ને મસોતું. બાજુના ભીત ઓળિયામાં બે પાંચ ડબ્બા ડૂબી. બીજા આળિયા ગોખલામાં તાવેટો સાણસીને ખાસતો દાળ કઢી હલાવા કાઢવાનો લક્કડીઓ ચાંટવો. સોમાં ઠસ્સાદાર એ લાગે. બીજી બાજુ ઉતારેલા હોય રાંધ્યા ધાનના વાસણ. ત્યાં ભીતે ઊભી હોય રોટલા ઘડવાની લાકડાની કથરોટ. બાજુમાં ચટણી વાટવાનું પથ્થર્યું ને ખાવાના ઢોબલા માટીના. હવે તો ગ્રેનાઇટ જડેલા ઊભા રસોડા આવી ગયા છે ત્યારે મારી એ અંધારી રસોડી હું ક્યાં જઈને શોધું? મારા સંતાનો સૌની જેમ કહે છે, હવે એનું કામ પણ શું છે? સારું થયું કે એમાંથી છૂટ્યા, જોકે મારું મન માનતું નથી. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

પાછલો ઓરડો તે ત્રીજું ભેંક્યું, ગુંજાર. એનો એક ખૂણો હળ લાકડા રાંપડી કરબડી ધાણિયા ચવડા કોંસથી ભરેલો, બીજો ખૂણો એ વધારાના વેચવાના અનાજની ગુણોથી ચિક્કાર. કચરો બાવાનો પાર નહીં. આ કોલામાં ચાંદડા પડે 10-12. બાળપણમાં અમને ઘરમાં પૂરીને બધા ખેતરે જતા ત્યારે અમે આ ચાંદડા જોડે રમ્યા કરતા. એ ખસતા જતા એનું અમને ભારે અચરજ થતું. સૂર્ય ઢળે એમ એ અવળી દિશામાં જતા ને છેવટે સીમ ઘેર આવતી તે બારણા ખુલતા ત્યારે વાડામાં તડકો ગુલાબી ગુલાબી થઈને ઓગલાઓને મોટા બતાવતો હોય. સાંજના તડકામાં જોયેલા એ વાડાના જુદી મુદ્રાવાળા ઝાડવા ચિત્તમાંથી ખસતા જ નથી. ગુંજારની અંધારે ઉભાયેલી કોલો ભીતો પર કરોળિયાના સફેદ સફેદ ઘર, એ પણ ધોળા ધબ ચાંદરડા જેવા. અમને થતું કે સાંજે સૂરજ આથમી ગયા બાદ કોલામાં રહી ગયેલા ચાંદરડા ભીતોએ જેમના તેમ ચોંટી ગયા છે ને કરોળિયા એની હૂંફમાં રહેવા લાગ્યા છે. ક્યારેક અમે એ કરોળિયાની ઘરની ખાંપો ઉખાડતા, એની નીચે બચ્ચા જોતા અને પેલી રેશમી ખાપની સુવાળપને અડ્યા કરતા. આજે નારિયેળ પડાઈ ગયા પછી પાકા ધાબાવાળા મકાનોમાં વસવા વળેલી નવજું પેઢીને ચાંદરડાનો અર્થ સમજાવવા અઘરું પડે. હજી ચાંદરડા રમાડવા માટેની એ મોટેરી કોલાઓવાળા રાતરાતા નારિયેળી ઘરની યાદો મને વ્યગ્ર કરી મૂકે છે. શહેરમાં ગયા અને ભાડાના ઘર બદલાતા રહ્યા અને પોતાના ઘર કર્યા અને એમાં લહેરથી વસવા છતાં ઘર કહેતા યાદો સાથે ઘેરી વળે છે એ તો મારું જૂનું ગામ ઘર, જે માએ ગારો કરીને થાંપેલું ને જીજીએ ગોર મટીથી લીંપેલું, જેની પહેલી એ બહેનોએ ઉકળીઓ પાડી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

એ ઘરના માળાઓ મોટા અનેક રહસ્યોથી ભરેલા હોય એવા, ત્યાં પૂર્વજો રહે ને ભૂત વંતરા બાળવાય એવી ભીતિ રહેતી. અમારા સમણાય ત્યાંથી આવતા ને પાછા ત્યાં જઈને છુપાઈ જતા એમ લાગતું. એ માળાઓ વાંસ વણ્યા કડાઓથી છાપેલા, છાંયેલા, લીપેલા. એમાં માટલા જૂના નવા પડ્યા રહેતા. એમાં બિયારણના મગફળી ગોળા રહેતા ને ગોળ પણ. બેઉ ચોરવા અમે કોઠીઓ ઠેકતા માળે ચડી જતા. એક બાજુ ઘાસ પૂળા પરાળ હોય ને એમાંથી સાપ ઘોયરા કરડીને મરી જતા લોક વિશે સાંભળેલું એટલે માળે ચડતા બીક લાગે. પણ લાલચ જેનું નામ, માળે વલોણાની નંદવાયેલી મોટી ગોળી જેમાં બાના જૂના લુગડા હતા, છેક તળિયે બાપાની થોડીક ચોપડીઓ, પડખે પતરાની પેટીમાં ભાભીઓના શણગારો ભરેલા હોય, બધા વાસણો પાત્રો ભારે રજોટાયેલા, થાંભલા ટેકાઓ વચ્ચે વળગણી કરી દાદાએ પોતે બનાવેલા પડિયા પતરાળાના મોટા મોટલા હાર બંધ લટકાવ્યા હોય, જાણે અવસરની વાટ જોતા એ અંધારું સેવતા રહેતા. બાપાને પૂર્વજ રમતો. ક્યારેક નવા દિવસોમાં એ દેવ ગોખલે દીવો કરતા કરતા ધ્રુજી ઉઠે ને ધૂણવા માંડે, હાકોટા છાકોટા કરતા ઘરમાં ફળી વળે. માં કહેતી કે પૂર્વજ ખોડિયામાં આવ્યો છે ને ઘરમાં આવેલા બીજા ભૂતરાને કાઢી હાંકવા આમ કરે છે. આ બધું માળામાં ભરાઈ રહેતું હોવાથી એમને પાકી ખાતરી. આવડા મોટા ઘરમાં રાતે જરા સરખું ઉંદર બિલાડીઓનો કે ઢોરનો અવાજ થતો ને અમે ફફડી ઉઠ્યા. ભયનું એ ઘરમાં વસ્તુ જગત હવે નથી રહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

વીજળી દીવાઓની માળા અને અંધારિયા કુલાવી ખુલ્લા ખટ કરી દીધા છે. ભૈરો માંસની એકાગવી દુનિયા લૂંટાઈ ગઈ છે. આ જ ઘરમાં ગેસ તેલના ખડિયાને અજવાળે ભણ્યો અને ઈડરથી રજાઓમાં ઘેર આવતો ત્યારે પીએચડીનું વાંચન લેખન પણ ફાનસને અજવાળે ચાલતું. એ ફાનસ હવે ભણંકિયાની ભંગારમાં જતી રહી હશે. વીજળી દીવાઓને બધા રહસ્યો છીનવી લેવા માટે અમારું એક અંગત ઘર જીવન હતું ને એ જાણે ઉઘાડું કરી દીધું. એનું એ શલ્ય ભોકાય છે. પરાળના ઓગળામાં ખોયલો કરી કૂતરે વ્યાતી, કદી કરાના કઠિયારામાં એના બચ્ચા ઉછળતા, ભીંત પડાળ વચ્ચે કબૂતરો સંસાર માણતા ને કરાની કંથેરમાં હોલી ઈંડા સેવતી, સીતાફળને આંખો ઉગડતી. હવે તો બધું ગયું. મહિનાના પાણી ઘરમાં પેઠા ને પરિવર્તનોએ આલ બેલ પુકારી. ઢળતી સાંજે માઇલો દૂરથી જોઉં છું ને મારું ઘર સ્મૃતિના પ્રદેશમાં. ત્યાં તો માત્ર ખંડેરો રહ્યા છે, ઊંટોની ખાંધો જેવા બાણું.

માં ઘર છોડ્યું પછી એ નથી રહ્યો. હવે એના ખંધેણિયા જોવાની હિંમત નથી એટલે નથી જતો વતનમાં. જયંત પાઠકે વનાંચલને છેડે લખેલી પંક્તિઓ, અરે એ તો મારે લખવાની હતી, ભીની આંખે ને આદ્ર સ્વરે બોલું છું. અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી, નથી એ માટીનું ઘર, નિજ લહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વનઘર, હું મારા જ મનમાં. તો આજે આપણે સાંભળ્યું નિબંધ ઘર. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું નવા નિબંધ સાથે. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

આપણે વાત કરતા હતા ગુજરાતના અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. આગળ આપણે વાત કરીએ અસાઈ ઠાકર વિશે. અસાઈ ઠાકર કે જેમણે ભવાઈને દેશ વિદેશમાં આટલું પ્રસિદ્ધ કર્યું છે અને ગુજરાતની ઓળખ બની છે આ ભવાઈ. હવે આપણે વાત કરવાના છીએ સંત પ્રાણનાથ વિશે. પ્રણામી સંપ્રદાયનું આજે તો ગુજરાતમાં બહુ વર્ચસ્વ નથી, પરંતુ એક સમયે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહુ મોટો વર્ગ હતો. બુંદેલખંડના રાજા છત્રસાલથી માંડી ગાંધીજીની માતા પુતળીબાઈ સુધી અનેક લોકો તેના અનુયાયી હતા. આ પ્રણામી સંપ્રદાયના પ્રણેતા તે સંત પ્રાણનાથ. દિવાન પદું ઠુકરાવીને સંત બનેલા. બધા ધર્મોમાં સારા તત્વોને સ્વીકારીને તેમણે સાંપ્રદાયિક સદભાવનો ઉપદેશ આપ્યો, જેને કારણે તે નિષ્કલંક બુદ્ધ તરીકે ઓળખાયા. પ્રાણનાથનું મૂળ નામ મહેરાજ કેશવલાલ ઠક્કર હતું. તેમનો જન્મ 6 સપ્ટેમ્બર 1618 રોજ જામનગરમાં થયેલો. એમના પિતા કેશવલાલ જામનગર રાજ્યના દિવાન હતા. કેશવલાલને અનુક્રમે શ્યામલ, ગોવર્ધન, હરવંશ, મહેરાજ અને ઉદ્ધવ એમ 5 પુત્ર હતા. મહેરાજના લગ્ન બાળવયે જ બાઈજુરાજ નામની એક કન્યા સાથે થઈ ગયેલા. મહેરાજના સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બારજુબાઈ તેમની સાથે જ ગયેલા અને કાર્યમાં સાથ આપેલો. 12 વર્ષની ઉંમરે મહેરાજે નિજાનંદ સંપ્રદાયના સ્વામી દેવચંદ્રના પ્રવચનથી પ્રભાવિત થઈ અને નિજ નામ મંત્ર ગ્રહણ કરેલો. ત્યાર પછી તેમના મોટાભાઈ ગોવર્ધનનું અકાળે અવસાન થતાં મહેરાજની આ વૈરાગ્યની ભાવના વધારે બળવંત થઈ. મહેરાજને ગાંગજી નામના એક ગુરુભાઈ હતા. આ ગાંગજીના ભાઈ ખેતાભાઈ વેપાર માટે બગદાદ ગયેલા, પરંતુ ત્યાં તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવી અને સુલતાને તેમણે કેદ કરેલા. સ્વામી દેવચંદ્રએ ખેતાભાઈને સ્વદેશ પાછા લાવવા માટેનું કામ મહેરાજને સોંપ્યું. કેવી રીતે પાર પાડ્યું મહેરાજે આ કામ જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

તે સમય આરબ દેશો સાથે બધો વ્યવહાર જળમાર્ગે થતો. મહેરાજ જામનગરથી સિંધના નગર અઠા પર પહોંચ્યા. ત્યાંથી કોગ, મસ્કત, અબ્બાસ બંદર, બસરા થઈને બગદાદ પહોંચ્યા. 40 દિવસની આ યાત્રામાં તેમને અનેક લોકોને મળવાનું થયું. તેમની સાથે વિચાર વિનિમય કર્યા. 4.5 વર્ષ સુધી મહેરાજ અરબસ્તાનમાં રહ્યા. ઇરાકની સુલતાનને મળીને ખેતાભાઈની સંપત્તિ પાછી મેળવી. સાથે સાથે

નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પણ કર્યો. પોતાના પ્રવચનોમાં ઇસ્લામ ધર્મ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લીધા. તેમણે લોકોના મત સ્વીકાર્યા. મહેરાજ સ્વદેશ પાછા ફરતા થોડા જ સમયમાં તેમના પિતાનું અવસાન થયું. પિતા જામનગર ઉપરાંત ધોળના પણ દિવાન હતા. હવે તેમને ધોળના દિવાન પદની મહેરાજની નિમણૂક કરવામાં આવી. ધોળનું દિવાન પદ સંભાળ્યા બાદ થોડા સમયમાં ગુરુ દેવચંદ્રજી બીમાર થયા. મહેરાજને જામનગર બોલાવ્યા અને મહેરાજે ધોળનું દિવાન પદ છોડી જામનગર આવ્યા. જામનગર આવ્યા બાદ કેવું રહ્યું મહેરાજનું જીવન? જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

આગળ શું થયું વૈરાજના જીવનમાં ચાલો જાણીએ. ઈસવીસન 1655માં ગુરુદેવ ચંદ્રનું અવસાન થયું. નિજાનંદ સંપ્રદાયની ગાદીનો ભાર મહારાજ ઉપર આવી પડ્યો. એટલું જ નહીં, જામનગરના રાજાએ તેમણે આગ્રહ કરીને રાજ્યના દિવાન પદની જવાબદારી સોંપી. દિવાન પદ તો તેમણે સ્વીકાર્યું, પરંતુ સંપ્રદાયની ગાદી પર ગુરુપત્ર બિહારીજીને બેસાડી તેમનું માર્ગદર્શન કરતા રહ્યા. ખેતાબાઈની સંપત્તિ પાછી મેળવવામાં મહારાજે મદદ કરેલી, પરંતુ આ સંપત્તિ જ તેમના માટે આપત્તિરૂપ બની. તેમના સગા સંબંધીઓએ આક્ષેપ કર્યો કે આ સંપત્તિમાંથી ઘણી ઘણી મહારાજે પોતાની પાસે રાખી છે. આ પ્રકારનો આક્ષેપ કરવામાં એક ગુરુપુત્ર બિહારી પણ હતો. આ સમયગાળામાં મહારાજે પોતાના ગુરુની વરસી ઉપર એક મેળાનું આયોજન કર્યું અને તેનો હેતુ અનુયાયીઓને એકત્રિત કરી ધર્મ સંદેશ આપવાનો હતો. વિરોધીઓએ આ અંગે દુર્પ્રચાર કર્યો કે રાજ્યના ખર્ચે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા રાજાને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાનના કાચા રાજાએ વાત માની અને મહારાજને દિવાન પદેથી હટાવીને જેલમાં કેદ કર્યા. જેલમાં મહારાજે શ્રી રાસ ગ્રંથની રચના કરી. ત્યારે તેમની સાથે નાનો ભાઈ ઉદ્ધવ પણ બંદીવાન હતો. મહારાજ જે બોલતા નાનોભાઈ જેલની દિવાલ પર એ લખી લેતો. ત્યાર પછી કાગળ ઉપર ઉતારીને ગ્રંથ તૈયાર થયો. જોકે પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહારાજની માફી માગી અને તેમના મુક્ત કર્યા. આગળ મહારાજના જીવનમાં કયા વાંકવળાંક આવે છે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પોતાની સાથે જે વ્યવહાર થયો તેનાથી મહારાજને બહુ દુઃખ થયું. રાજનીતિ પરથી તેમનું મન ઉઠી ગયું. ત્યારબાદ જૂનાગઢ રહેવા આવી ગયા. તારત મંત્રની દીક્ષા લીધી અને ઈસવીસન 1664 રાજકાજને તિલાંજલિ આપી દીધી. 1668 મહારાજે ફરી આરબ દેશોની યાત્રાએ જવું પડ્યું. વાત એમ હતી કે આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર આક્રમણ કરીને કેટલાક ભારતીયોનું અપહરણ કરેલું. એમાં એક મહારાજની પત્ની પણ હતા. આ લોકોને છોડાવવા માટે મહારાજે આરબ દેશની વાટ પકડી. 3 સુધી ત્યાં પટક્યા પણ પત્નીનો પત્તો ન લાગ્યો અને અન્યને છોડાવી સ્વદેશ પાછા આવ્યા. આરબ દેશોમાં મહારાજની સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થયો. ઇસ્લામનો એકેશ્વરવાદ ગમ્યો પણ એમની સંકુચિતતા એમને ન ગમી. ગુરુદેવચંદ્રનું સ્વપ્નું હતું કે બધા ધર્મોમાંથી સારા તત્વો લઈ એક એવો ધર્મ સ્થાપવો કે જે બધાને સ્વીકાર્ય હોય. આ હેતુથી મહારાજે ઈસવીસન 1671 જામનગરની લાંબી યાત્રા કાઢી પોરબંદર, પાટણ, માંડવી, ભોજનગર અને સિંધના ઠઠ્ઠાનગર સુધી ગયા. ત્યાં તેમણે કબીરપંથી મહાત્મા ચિંતામણી સાથે ધર્મ ચર્ચા કરી. તેમના વિચારોથી પ્રભાવિત થઈ ચિંતામણી તેમના શિષ્ય બન્યા. આગળ મહારાજે શું કર્યું અને શું થયું એમના જીવનમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પોરબંદરના શેઠ લાલદાસ તેમના શિષ્ય બન્યા. ઠઠ્ઠાના ઘર છોડી સુરત આવી ગયા. સુરતમાં અનુયાયીઓએ તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને તેમને પ્રાણનાથની ઉપાધિ આપી. ત્યારથી લોકો તેમને પ્રાણનાથ તરીકે ઓળખવા લાગ્યા. પ્રાણનાથે હવે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. પ્રાણનાથ આધ્યાત્મિક સ્વાયત્તાની સાથે સાથે રાજનીતિક સ્વતંત્રતા પર પણ પ્રબળ સમર્થક હતા. આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. તેમની કટ્ટરતાની હદ એ વટાવી ચૂક્યા હતા અને તેમણે બોધ પાઠ આપવા ગયેલા પ્રાણનાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી તો કેટલાય દિવસ સુધી રહ્યા, પરંતુ ઔરંગઝેબ સાથે મુલાકાત ના થઈ. આખરે પોતાના શિષ્યોને કામ સોંપી હરિદ્વાર ભરાયેલા કુંભ મેળામાં તેઓ ચાલ્યા ગયા. ત્યાં નિજાનંદ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી પાછા આવ્યા. પ્રાણનાથે કુરાનના વાસ્તવિક રહસ્યો ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ સનંદ ગ્રંથ લખ્યો. એક મુસલમાન શિષ્ય દ્વારા તેમણે આ ગ્રંથ બાદશાહને મોકલાવ્યો, પરંતુ હિન્દીમાં હોવાથી બાદશાહે કોઈ મહત્વ ના આપ્યું. આથી પ્રાણનાથે તે ગ્રંથ કરાચીમાં લખી ફરી મોકલ્યો, પણ તેનોય કોઈ પ્રતિભાવ ન મળ્યો. ત્યારબાદ પ્રાણનાથના શિષ્યોએ મસ્જિદ પાસે સનંદ ગ્રંથ ગાવા લાગ્યો. આથી મુલ્લા તેમને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે તેમને નજર કેદ કર્યા. આ ઘટનાથી પ્રાણનાથ બહુ દુઃખી થયા અને ઔરંગઝેબના સુધરવાની આશા છોડી દીધી. આગળ શું કર્યું પ્રાણનાથે ઔરંગઝેબને સુધારવા માટે, જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઔરંગઝેબની ધર્માદતા સાથે હિન્દુ રાજાઓને સંગઠિત કરવા પ્રાણનાથે આમેર, સાંગાને, ઉદયપુર અને મંદસૌરાના રાજાઓની મુલાકાત લીધી. ઈસવીસન 1683માં છત્રસાલ બુંદેલાને મળ્યા. બુંદેલખંડની રાજધાની પન્નામાં વિજયાદશમીના દિવસે તેમણે શત્રુઓના દમન માટે શક્તિના પ્રતીક સ્વરૂપ તલવાર ભેટ આપી. ત્યાર પછી તેમણે છત્રસાલને 4 ચિત્રો ભેટમાં આપ્યા. તેઓ પોતે સારા ચિત્રકાર હતા. ચિત્રો આપ્યા પછી તેમણે છત્રસાલને કહ્યું, તમારા ઘોડાને જેટલી ધરતી માથે દોડાવશો એટલી ધરતીમાંથી હીરા નીકળશે. તેમની આજ્ઞા મુજબ છત્રસાલ પોતાના પાણી પંથા ઘોડા ઉપર આરૂઢ થયા અને ઘોડાને કુંડાળે નાખ્યું અને 12 ગાઉના પરીખ જેટલું વર્તુળ રચ્યું. ત્યારબાદ છત્રસાલને કામ કરાવ્યું. સાચે જ પન્નાની ખાણમાંથી હીરા નીકળ્યા જે હમણાં સુધી નીકળતા હતા. આ પ્રસંગે પ્રાણનાથે વાણી ઉચ્ચારેલી, તુમ તે પ્રગટ ફઈ સોલ, દિન દિન જગ પ્રતાપ અતિ હોય, સેવા કાજ સાથ ફલ ધીરા, ઉગલે વસુધા તબ બહુ હીરા. પ્રાણનાથની પ્રેરણાથી છત્રસાલ ઔરંગઝેબ સામે જંગે ચડ્યા. તેમણે ઔરંગઝેબને પરાજય આપી માળવા અને બુંદેલગઢને સ્વતંત્ર કર્યા. પ્રાણનાથ ત્યાર પછી 5 વર્ષ સુધી પન્નામાં રહ્યા. આ દરમિયાન પન્નામાં તેમણે પદ્માવતીપુરીની સ્થાપના કરી. ઈસવીસન 1687માં રામનવમીના દિવસે તેમણે પોતાના અનુયાયીઓ સાથે ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું. શું કર્યું ચિત્રકૂટમાં પ્રાણનાથે? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કનોજના સુપ્રસિદ્ધ કવિ બુખણ પણ પ્રાણનાથના શિષ્ય હતા. ઔરંગઝેબનું હૃદય પરિવર્તન કરાવવા તેમણે મળવા દિલ્હી ગયેલા, પરંતુ બાદશાહે ભરભર દરબારમાં તેમનું અપમાન કર્યું. બુખણે દેહાત દંડની સજાની પરવા કર્યા વગર ઔરંગઝેબને ઉભેઉભ સળગી જાય તેવી કવિતા સંભળાવી. ઔરંગઝેબ સામે પ્રાણનાથનો જંગ તેમના કટ્ટરવાદ પૂરતો જ હતો, બાકી તેમનો આદર્શ સર્વધર્મ સંભાવનો હતો. તમામ ધર્મના લોકો તેમના અનુયાયી હતા. 19મી સદીમાં મુંબઈ સરકારના ગેઝેટિયરોમાં લખવામાં આવેલું છે કે પ્રણામી સંપ્રદાયમાં કુરાન, ઉપનિષદો, પુરાણો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમન્વય છે. આ સમન્વયવાદી સંપ્રદાયમાં શ્રમજીવી મુસલમાનો ઉપરાંત કાછિયા, ઘાંચી, દરજી, મોદી, વણકર, ખત્રી, ચૂડગર, કળબી અને સુથાર જેવા કારીગરોનો પણ સમાવેશ થાય છે. પ્રાણનાથે પુરાણ અને કુરાન એ બંને એક જ છે એમ સમજી પછાત ગણાતી જ્ઞાતિઓમાં પોતાના સંપ્રદાયને ઊંચું સ્થાન આપ્યું. આ કારણસર કેટલાય બીજમાર્ગી, કબીરપંથી અને પિરાણાપંથીઓને પ્રણામી સંપ્રદાયમાં ભણ્યા. ગુજરાતનો આ સંપ્રદાય સારો એવો આવકાર પામેલો. ગાંધીજીના માતા પુતળીબાઈ એ પ્રણામી સંપ્રદાયના હોવાથી તેમના કારણે જ ગાંધીજી ઉપર સંપ્રદાયની થોડી અસર હતી અને આ પંથ અંગે તેમણે કહેલું કે આ એક એવો સમાવેશક સંપ્રદાય છે કે જે હિન્દુ અને મુસલમાન બંનેના ઉત્તમ તત્વોને એક કરવા પ્રયત્ન કરે છે. જોકે પ્રાણનાથે ભારતવાસીઓ અને હિન્દુવાસીઓ એક જ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કર્યું. આગળ એમણે શું કહ્યું અને શું લખ્યું જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

આપણે વાત કરતા હતા કે પ્રણામી સંપ્રદાયના સ્થાપક સંત પ્રાણનાથજી. આ સંત પ્રાણનાથજી ભારતવાસી અને હિન્દુ હોવાનું ગૌરવ ક્યારે જતું નથી કરેલું. એમણે કિરંતનમાં લખેલું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભારત કો, તામે ઉત્તમ હિન્દુ ધર્મ. પ્રાણનાથે મૂર્તિ પૂજાનો નિષેધ કરેલો. પોતાની હયાતીમાં તેમણે મૂર્તિ પૂજાને ક્યારેય મહત્વ નથી આપ્યું. પોતાની ગાદીની બંને બાજુ એક ટીપાઈ રાખતા, તેમાં એક તરફ પુરાણની નકલ તો બીજી તરફ કુરાનની નકલ રહેતી. તારતમ સાગર એ પ્રણામી સંપ્રદાયનો ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથની મંદિરોમાં પૂજા કરે છે. તેમાં પ્રાણનાથે લખેલા અનેક ભાષામાં ભજન છે. તારતમ સાગર ઉપરાંત

પ્રાણનાથે કલશ વેદાંતવાણી આખરી કીર્તન વડા સિંગાર છોટા સિંગાર મારમત સાગર નામના ગ્રંથો લખેલા છે. ઇન્દ્રાવતીમાં પણ પ્રાણનાથના ગુજરાતી ભજનો સંગ્રહાયેલા છે. શ્રી કૃષ્ણ લીલા વર્ણવતો રાસ ગ્રંથ પણ તેમણે લખ્યો છે. કલશ ગ્રંથમાં તેમણે પાખંડીઓના મતનું ખંડન કર્યું છે. પ્રાણનાથે અંતિમ દિવસો પન્નામાં વિતાવ્યા. ઈસવીસન 1694માં તેમનું અવસાન થયું. આજે મારી આ વાતને અહીંયા જ પૂર્ણ કરું છું અને આવતા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ સુંદરજી સોદાગર વિશે. કોણ હતા સુંદરજી સોદાગર અને કેવી રીતે તેમણે ગુજરાતની અંદર એક પ્રસિદ્ધ ખ્યાતિ મેળવી, કેવી રીતે તેમણે ગુજરાતને આટલું વિખ્યાત બનાવ્યું, આવતા એપિસોડમાં આપણે એમના વિશે વાત કરીશું. અને વાત કરીશું બીજા એવા ઘણા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે કે જેમણે કદાચ અત્યારની પેઢી ભૂલી ગઈ છે, પરંતુ ગુજરાત એમને હંમેશા યાદ કરશે. ગુજરાતના હૃદયમાં એ ધબકતા જ રહેશે. This is RG Priyanka on Radio 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ એ બાજુના ગામમાં એક શ્રીમંત માણસ પાસેથી બલી ચડાવવા બકરો લેવા ગયો. એક સરસ તગડો બકરો એને મળી ગયો એટલે એ અતિ આનંદિત થઈ ગયો. એ બકરાને ખભા પર ચડાવી ઘરે જવા લાગ્યો. રસ્તામાં 3 ભૂખ્યા ઠગોએ એને જોયા. પેલા ઠગે કહ્યું, જુઓ તો કેવો તગડો બકરો છે. કોઈ યુક્તિ રચી આપણે એ બ્રાહ્મણ પાસેથી પડાવી લઈએ. પછી એને રાંધી સરસ મજાનું જમણ જમીએ. હા, બીજા ઠગોએ કહ્યું. પેલો ઠગ બ્રાહ્મણ તરફ આવ્યો અને આશ્ચર્યથી પૂછ્યું, સાહેબ, તમે તમારા ખભા પર કૂતરાને કેમ લઈને જઈ રહ્યા છો? બ્રાહ્મણે ગુસ્સે થઈ કહ્યું, આ તો બકરો છે, શું તું આંધળો છે? ઠગે માફી માંગી અને ચાલ્યો ગયો. થોડી વાર રહીને બ્રાહ્મણને બીજો ઠગ મળ્યો, જેણે હસીને કહ્યું, હા તે કેવો મૂર્ખ, મરેલું વાછરડું ખભા પર કેમ ઉપાડ્યું છે? ફરી બ્રાહ્મણ ગુસ્સે થયો અને એણે કહ્યું, મૂર્ખ હું નહીં, તું છો, શું તને બકરો નથી દેખાઈ રહ્યો? બીજો ઠગ પણ માફી માંગી ચાલ્યો ગયો. બ્રાહ્મણ હવે ચિંતિત થઈ ગયો. એણે વિચાર્યું, શું એ લોકો ગાંડા છે કે મને જ કંઈ થયું છે? હું એક જીવંત બકરો લઈને જઈ રહ્યો છું નહીં? થોડીક વાર રહીને ત્રીજો ઠગ આવ્યો. તેણે બ્રાહ્મણ તરફ જોઈ કહ્યું, મારા વાલા સાહેબ, તમે ગધેડો ઉચક્યો છે, શું તમે ગાંડા છો? હવે બ્રાહ્મણ એટલો કંટાળી ગયો કે એણે ઠગની વાતનો વિશ્વાસ કર્યો અને બકરાને નીચે ઉતારી દીધો. પોતે ગાંડો થઈ રહ્યો છે એમ વિચારી બ્રાહ્મણ ભાગી ગયો. ઠગ પ્રસન્ન થઈ ગયા. તેઓ બ્રાહ્મણની મૂર્ખતા પર ખૂબ હસ્યા અને કહ્યું, એ સારી વાત હતી કે બ્રાહ્મણે પોતાનો વિશ્વાસ ન કર્યો. અગર કર્યો હોત તો આપણે એને છેતરી શક્યા ન હોત.

0: એક હતો શેઠ, તેનું નામ હતું દલો તરવાડી. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની પત્નીએ તેને કહ્યું,
1: તરવાડી રે તરવાડી.
2: બોલો, શું કહો છો શેઠાણી?
1: રીંગણાનું શાક ખાવાનું બહુ મન થયું છે. સરસ મજાના તાજા રીંગણ લઈ આવો ને તરવાડી.
2: ઠીક ત્યારે
0: તરવાડી તો થેલી લઈને રીંગણા લેવા નીકળ્યા. થચુક થચુક થચુક થચુક ચાલ્યા જાય છે.

0: ને કાંઠે પસા પટેલની વાડી છે, ત્યાં જઈને રીંગણ લઈ આવીશ.
1: તરવાડી વાડીમાં પહોંચે છે.
0: વાડીમાં કોઈ દેખાતું નથી. પસા પટેલ ઘેર ગયા લાગે છે. અરે, વાડીમાં તો કોઈ છે જ નહીં. હું કોને પૂછીને રીંગણ લઉં? અરે, વાડીનો ધણી નથી તો શું થયું? ચાલો તો હું વાડીને જ પૂછી જોઉં. વાડી રે વાડી, અરે આ વાડી તો બોલતી જ નથી. ચાલો, જવાબ તો હું પોતે જ આપી દઉં. શું કહો છો દલાતરવાડી? હું રીંગણા લઉં બેચાર.
1: ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે ફરી દલો જ બોલ્યો.
0: લેને દસ બાર.
1: આમ કરીને દલા તરવાડીએ થેલી ભરીને રીંગણા લીધા.

0: અને ઘેર ગયા. અરે વાહ, બહુ સરસ રીંગણ છે. આજે તો રીંગણાનું ભળથું કરીને ખાશું. મને આ રીંગણ બહુ ગમી ગયા છે. હવે તમારે દરરોજ આવા જ રીંગણ લઈ આપવા. તરવાડી તો રોજ વાડીએ આવે ને રીંગણ પૂછ્યા વગર જ લઈ લે.
1: અરે, મારી વાડીમાં દરરોજ રીંગણ ઓછા કેમ ના થતા જાય છે? મને લાગે છે કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો તો પડશે જ. આજે સાંજે હું ઝાડ પાછળ સંતાઈને ઊભો રહી જઈશ અને પછી બરાબર તપાસ કરીશ કે કોણ રીંગણ ચોરી જાય છે.
0: સાંજ પડી અને દલા તરવાડી તો રીંગણા લેવા આવી ગયા. તેણે તો દરરોજની જેમ બોલવાનું શરૂ કર્યું.
1: વાડી રે વાડી.

0: અને પછી વાડીને બદલે પોતે જ બોલ્યો,
1: શું કહો છો દલાતર વાડી?
0: પછી દલો બોલ્યો,
1: રીંગણા લઉં બે ચાર?
0: વાડી કઈ જ ના બોલી એટલે પોતે જ બોલ્યો,
1: લો ને 10-12.
0: દલા તરવાડીએ થેલી ભરીને રીંગણ લીધા. ત્યાં તો પસા પટેલે ઝાડ પાછળથી જોયું.
2: ઉભો રહે સાલા, ક્યાં જાય છે તું? મારી વાડીમાંથી રીંગણા ચોરે છે? રોજ રોજ તું જ રીંગણ ચોરી જાય છે? કોને પૂછીને રીંગણા લીધા?
1: વાડીને પૂછીને લીધા છે.
2: અરે, તે પણ કઈ વાડી બોલે છે?
1: ના, વાડી ના બોલે એટલે હું બોલું છું.
2: આજે તો હું તને નહીં જ છોડું, હમણાં ને હમણાં તને સજા કરું છું. એક દોડું લઈને તને હમણાં જ બાંધીને કૂવામાં લટકાવું છું.

0: ના ના, એવું ના કરીશ.
1: કુવારે ભાઈ કુવા, અરે કુવો તો કઈ બોલતો નથી, લાવો ને હું જ બોલું. શું કહો છો પશા પટેલ? ડુબકા ખવડાવું બે ચાર? ખવડાવો ને દસ બાર.
0: અરે બચાવો, મારા નાકમાં ને મોઢામાં પાણી પેસી ગયું, મને છોડી દો. હવેથી હું પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં, મને જીવતો જવા દો.
1: મને તારી ઉપર વિશ્વાસ નથી આવતો.
0: ભાઈ મારા પર વિશ્વાસ રાખ, આ તો મેં શેઠાણીના કહેવાથી પૂછ્યા વગર રીંગણા લીધા હતા. આ તો શેઠાણીના વાંકે મને સજા થઈ, એ તો ઘેર મજા કરે છે. હવે તો હું કોઈના કહેવાથી પણ આવું કામ નહીં કરું.
1: સારું, ત્યારે બાળકો, આ દલો તરવાળી નક્કી કરે છે કે આજ પછી ક્યારે પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં. તો શું કરીશું? તેને છોડી દઈશું?
2: છોડી દઈએ.
1: સારું, ત્યારે દલા તરવાળી, આ નાના બાળકોના કહેવાથી હું તને છોડી દઉં છું. હવેથી કોઈના કહેવાથી પણ તું આવું ખરાબ કામ નહીં કરતો.
0: તમારો ખૂબ ખૂબ આભાર વાલા બાળકો.
3: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
4: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી

આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું

સૂર્યઘર મફત વીજળી યોજના, પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા, ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

दोस्तों, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજારના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત

આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો.

0: છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા.

0: પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ,
1: તો આજે જ વોટ્સઅપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અલ્યા સુરેશ, હું આ ભળા સે બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુરમાં વળી જુઓ આવો ભાઈ.
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુરમાં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય, જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સાંભળાવતા રહો. રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: યાદ.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જઈશ વાઘેશ્વર. દેવ નિવાસ વાઘેશ્વર મહત્વનું યાત્રાધામ અને પ્રસિદ્ધ પ્રવાસી ધામ છે. અલ્મોડાથી 90 કિલોમીટર દૂર સરયુ અને ગોમતી નદીના સંગમ પર તે આવેલું છે અને તેના પુરાણા વાઘનાથ મંદિર અને જાન્યુઆરીમાં ભરાતા ઉત્તરાયણ મેળા માટે એ જાણીતું છે. સાહસિક રમતોના રસિયાઓ માટે આ સુંદર ગામ એક આનંદપ્રદ આકર્ષણ. પ્રખ્યાત પિંડરી, સુંદર ડુંગા અને કફની હિમનદીઓ સુધી વાઘેશ્વર થઈને જઈ શકાય. હવે જાણીએ વાઘનાથ મંદિર વિશે. વાઘેશ્વરનું નામ ગામના હાર્દમાં આવેલા ભગવાન શિવના પ્રાચીન મંદિર વાઘનાથ મંદિર પરથી પડ્યું. પુરાણમાં આવતી કથા પ્રમાણે માર્કંડ ઋષિ અહીંયા રહ્યા હતા અને ભગવાન શિવ વાઘના સ્વરૂપે તેમની મુલાકાતે આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા ઉમટે છે, ખાસ કરીને શિવરાત્રિ અને પવિત્ર શ્રાવણ માસના સોમવારે. બીજા અનેક દેવદેવીઓના મંદિરો અને દેરીઓ છે. તેમાંના મુખ્ય છે ભૈરવનાથ મંદિર, ગુરુ દત્તાત્રેય, ગંગામાઈ મંદિર, હનુમાન મંદિર, દુર્ગા મંદિર, કાલિકા મંદિર, પિંગલ ભૈરવ મંદિર અને પંચનામ જૂના ખારા અને વાણેશ્વર મંદિર. આગળ છે ચંડિકા મંદિર. આ સુંદર મંદિરમાં ચંડિકા દેવીની સ્થાપના થયેલી. આગળ વાઘેશ્વરની આસપાસ કયા યાત્રાધામ છે અથવા તો કયા સ્થળો છે જ્યાં તમે જઈ શકો તેની વાતો કરીશું. પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વાઘેશ્વરની આસપાસ આવેલું છે વૈજનાથ. ગ્યાલધામ મોટર રસ્તા પર આવેલું આ ઐતિહાસિક અને યાત્રાધામ કત્યુરી ખીણમાં ગોમતી નદીને કાંઠે વસેલું છે. એક જમાનામાં તે કત્યુષ રાજવંશનું પાટનગર હતું અને 12મી અને 13મી સદીના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. અહીં પ્રાચીન શિવ મંદિર પાર્વતીની અતિ સુંદર પ્રતિમા માટે જાણીતું છે. આગળ આપણે જઈશું બદ્રીનાથ. બદ્રીનાથ દેશના મહત્વના યાત્રાધામોમાંનું એક, રાજ્યના પવિત્ર ચાર ધામોમાંનું એક. અલકનંદાની જમણે કાંઠે 3133 મીટરની ઊંચાઈ પર તે આવેલું છે અને નર અને નારાયણ પર્વ તેની આસપાસ છે. જ્યારે નીલકંઠ શિખર સુંદર પશ્વાદ ભૂ બનાવે છે, ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત થયેલું શ્રી બદ્રીનાથ મંદિર આદિ શંકરાચાર્ય સ્થાપ્યું હતું અને પાછળથી લગભગ 2 સૈકા પહેલાં ગઢવાલના શાસકોએ તે બંધાવ્યું. એણે 3 ભાગમાં વહેંચી શકાય, ગર્ભ, દર્શન મંડપ અને સભા મંડપ. કાળા પથ્થરમાંથી કંડારાયેલી મુખ્ય મૂર્તિ ધ્યાનસ્થ ભગવાન વિષ્ણુની છે. તપ્તકુંડ, પવિત્ર ગરમ પાણીનો કુંડ મંદિરની સામે જ છે અને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તેના પાણીમાં ડૂબકી મારવી ફરજિયાત છે. મંદિર દરેક વર્ષે એપ્રિલ મેમાં ખુલે છે અને નવેમ્બરના 3જા સપ્તાહમાં બંધ થાય છે.

ચાર ધામ યાત્રા. ચાર ધામ અથવા ભારતના ચાર પવિત્ર હિન્દુ યાત્રાધામો ગઢવાલ હિમાલયના ઉન્નત શિખરો વચ્ચે આવેલા છે. ચાર પ્રાચીન મંદિરો, ચાર પવિત્ર નદીઓ એટલે કે યમુના, યમનોત્રી, ભાગીરથી એટલે ગંગોત્રી, મંદાકિની એટલે કેદારનાથ અને અલકનંદા બદ્રીનાથની પાસે આવેલા છે. એપ્રિલથી નવેમ્બરની વચ્ચે યાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ આ કઠિન સીધા ચઢાણવાળી યાત્રા કરે છે. પરંપરાગત રીતે આ યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ કરવામાં આવે છે. પહેલાં યમનોત્રી, પછી ગંગોત્રી, પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ. ઋષિકેશ, હરિદ્વાર પવિત્ર ચાર ધામ યાત્રાના પ્રસ્થાન માટેના અનુકૂળ સ્થળો છે. હવે બદ્રીનાથની આસપાસ આવેલ અવલી જોશીમઠથી 16 કિલોમીટર દૂર આવેલું શિયાળુ રમતો માટેનું આ વિખ્યાત આશ્રયસ્થાન છે. 2519થી 3,049 મીટરની ઊંચાઈવાળો 3 કિલોમીટર લાંબો સ્કી એટલે કે સરકવાની રમત માટેનો ઢોળાવ અહીંનું મોટું આકર્ષણ છે. 500 મીટર લાંબી સ્કી લિફ્ટ છે જે સરકવાની ક્રીડા માટે ઉત્સુક ઢોળાવની ટોચ પર લઈ જાય છે. ઉત્તમ ઋતુ છે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી માર્ચ સુધીનો સમય, જ્યારે ત્યાં બરફ હોય છે. આગળ આપણે જઈશું હેમકુંડ સાહેબની સફર પર. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સાત હિમાચ્છાદિત પર્વતો જે હેમકુંડ પર્વત તરીકે ઓળખાય છે એની વચ્ચે 4,329 મીટરની ઊંચાઈ પર હેમકુંડ હિમ સરોવર આવેલું છે. તારા આકાનું પવિત્ર ગુરુદ્વારા જે સરોવર પાસે આવેલું છે તે શીખોના યાત્રાધામોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીએ અહીં ધ્યાન ધર્યું હતું. માર્કેન્ડ પુરાણના ઋષિ મેઘાસા અને શ્રીરામના ભાઈ લક્ષ્મણે પણ અહીંયા તપશ્ચર્યા કરી હતી. લક્ષ્મણનું એક મંદિર ગુરુદ્વારા પાસે છે. ગોવિંદઘાટથી હેમકુંડનો 15 કિલોમીટરનો રસ્તો ખૂબ વપરાતો છે. ગોવિંદઘાટ અલકનંદા અને ભ્યોંદર અથવા લક્ષ્મણ ગંગાના સંગમ પર આવેલ છે. અહીં એક મોટું ગુરુદ્વારા પણ છે. આગળ આપણે જઈશું વેલી ઓફ ફ્લાવર્સ, જે હમણાંના સમયમાં ઘણું જાણીતું સ્થળ છે. લોકો ત્યાં ટ્રેકિંગ પર પણ જાય છે. એના વિશે જાણીશું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલી ઓફ ફ્લાવર્સ પ્રકૃતિ પ્રેમીઓ માટેનું આ સ્વર્ગ 87.5 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું. તે ભ્યુંદર ગામથી 7 કિલોમીટર અને ગોવિંદ ગાઢથી 19 કિલોમીટરના અંતરે છે. ફૂલ પાનથી અતિ સમૃદ્ધ આ ખીણ 1930માં RL હોલ્સવર્થની સાથે ફ્રેન્ક સ્મિથે શોધી હતી. પુરાણો પ્રમાણે રામચંદ્રના ભાઈ લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાન સંજીવની લેવા માટે અહીં આવ્યા હતા. બધી બાજુથી પર્વતથી વીંટળાયેલ પુષ્પાવતી નદી આ લીલોત્રીથી ભરપૂર ખીણમાં થઈને વહે છે. મે મહિનાથી અહીં બરફના ઓગળવા સાથે જ આખી ખીણ સપ્ટેમ્બર મહિના સુધી દેશી વિદેશી પુષ્પોથી ખીલી ઉઠે છે. અહીં લગભગ 521 પુષ્પ છોડોની વિવિધતા છે અને ખીણની અન્યતા અને વૈવિધ્ય જળવાઈ રહેને હેતુથી આખો વિસ્તાર 1882 રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો. ઉદ્યાનમાં હિમાલયના કાળા રીંચ, કસ્તુરી મૃગ, ભૂખરા હરણ, બરફના ચિત્તા, તહર, ભારબ, શેરો અને અનેક જાતના પતંગિયા જેવા પ્રાણીઓ પણ જોવા મળે. જોશીમઠ બદ્રીનાથનું શિયાળાનું નિવાસસ્થાન છે. જે અલકનંદા અને ધૌલીગંગા નદીઓના સંગમના ઢોળાવ પર આવેલું છે. બદ્રીનાથ અને તળેટીથી વેલી ઓફ ફ્લાવર્સ સુધી ટ્રેકિંગ કરનારા માટે આ વિશામો મહત્વનો છે. આદિ શંકરાચાર્યને અહીંથી બોધ મળ્યો હતો એમ કહેવાય છે. મુખ્ય આકર્ષણો નરસિંહ અને ગરુડ મંદિર, શંકરાચાર્ય મઠ અને અમર કલ્પવૃક્ષ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન. વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વ વિરાસતનું સ્થળ. ત્રિશુલ, દુનાગીરી, નંદા દેવી, નંદા દેવી પૂર્વ, બેથર ટોલી વગેરે રમણીય શિખરોની હારમાળા વચ્ચે વસેલું ચમોલી જિલ્લામાં આવેલું આ ઉદ્યાન કેટલાક હિમાલય ચિત્તા, કસ્તુરી મૃગ અને ભારપ એટલે કે પર્વતીય ભૂરા બકરા જેવા ભયાનક જંગલી પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ગોસલી, ગુલાબી ફિંચ, રૂબી થ્રોટ વગેરે જેવા ભાગ્યે જ જોવા મળતા વિરળ પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. 1980માં આ ઉદ્યાનનું નિર્માણ થયું અને વેલી ઓફ ફ્લાવર્સની સાથે સાથે આ ઉદ્યાનને પણ 1988માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થાનક તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ઉદ્યાનની મુલાકાત લેવા માટે ખાસ મંજૂરી લેવી પડે અને નિયુક્ત કરેલા માર્ગદર્શન મુલાકાતીઓને સાથ આપે છે અને સમજાવે છે. મુલાકાતીઓને વન્ય પશુ જીવન નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું હોય. ઉનાળા મહિનો હવામાન ઠંડુ રહે. અહીંથી લતા ગામ જ્યાંથી રસ્તો શરૂ થાય છે ત્યાં સુધી પગ રસ્તે જઈ શકાય છે. આગળ આપણે જઈશું ગંગોત્રી. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ગંગોત્રી, પવિત્ર ગંગાનું આધ્યાત્મિક સ્ત્રોત. ગંગોત્રીનું 20 ફૂટ ઊંચું મંદિર ભાગીરથીના ડાબી કાંઠે 3048 મીટરની ઊંચાઈ પર આવેલું છે. 18મી સદીમાં ગોરખા જનરલ અમરસિંહ થાપાએ તે બંધાવ્યું હતું અને 20મી સદીમાં જયપુરના રાજ્યપાલ દ્વારા તેનું પુનર્નિર્માણ થયું. નજીકમાં આવેલી પવિત્ર શિલા પર ભગીરથ રાજાએ ભગવાન શિવને આરાધ્ય હતા તેવું કહેવાય છે. ત્યાં આગળ જળની નીચે ડૂબેલું એક શિવલિંગ છે, જેને માટે એવી માન્યતા છે કે એ જગ્યા છે જે ગંગા મૈયા શિવની જટામાં ઝીલાયા થયા હતા. ભૈરવઘાટ, ગાઢ જંગલોની વચ્ચે આવેલું ભૈરવનાથનું મંદિર છે. ગૌમુખ, આ ભાગીરથી એટલે કે ગંગાનો શારીરિક સ્ત્રોત છે અને યાત્રાળુઓ માટેનું મહત્વનું યાત્રા સ્થળ છે. ગૌમુખ જવા માટે ગંગોત્રીથી યોજનાપૂર્વકની કઠિન મુસાફરી છે. કેદારતાલ, ભવ્ય શિખરોની વચ્ચે આવેલું મનોહર સરોવર. આપણે આજે ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી. નેક્સ્ટ એપિસોડમાં આપણે હરિદ્વારની સફર પર જઈશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

66888 તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યમાં અનુવાદ જે નવલકથાઓના થયા છે એમાંની એક સમગ્ર ગુજરાતી સમાજને પણ ભારતીય સંસ્કૃતિને સ્પર્શી જાય તેવી નવલકથા એટલે ડોલર વહુ સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથાના અંશો આપણે મારા અવાજમાં એટલે કે આરજે એઆરના અવાજમાં સાંભળીએ છીએ. ગત એપિસોડ સુધી ત્યાંથી એટલે કે પોતાના ઘરમાં વિટંબણાઓ સર્જાઈ અને જ્યારે પોતાના પુત્રએ જ માતા સમક્ષ પોતાનો વિચાર પડતો મૂક્યો કહેવાનો એ વાત પર આપણે અટક્યા હતા. એની બહેન અને એના માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું માંગો હોય તો જ હા પાડવાની માતાની એ લાલસાને તે સમજણ ન આપી શક્યો. અને આજે એ દિવસ હતો કે જ્યારે પેલા આગંતુક મહેમાનો લક્ષ્મણભાઈ જેમની વાત કરતા હતા તે આવવાના હતા અને તે પણ આવીને આજે નક્કી કરશે જ એવું મન બનાવી બેઠેલા એ દીકરીની માતાને હવે કોણ સમજાવે કે સામેવાળા વ્યક્તિને પણ તેમના અનુરૂપ છોકરી જોઈતી પણ હોય છે. અહીં તેઓ પોતાની દીકરીને વારે ઘડીએ તૈયાર કરવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને નીલાબા તો જાણે એમ સમજે છે કે એની દીકરી એ સર્વાંગ સંપૂર્ણ છે, રસોઈ કળામાં પણ માહેર છે, સંગીત પણ જાણે છે, સામાજિક કૌટુંબિક વ્યવહારો સમજે છે અને સુંદરતામાં તો કોઈ એનો જૂઠો ચડે તેમ નથી. બધી માને પોતાની દીકરીઓની સુંદરતા માટે માન અને ગર્વ હોય જ, પણ કહે છે ને સુંદરતા એ બીજાના આંખોના માપદંડ પર જ્યારે ખરી ઉતરવાની હોય ત્યારે બીજાને જોઈતી અપેક્ષાઓ પ્રમાણે તે હોવી જોઈએ. સુંદરતા એટલે ગૌરવર્ણ, સુંદરતા એટલે નયન નક્ષ અને હોઠ કે ચહેરાનો કે પછી શરીરનો આકર્ષક દેખાવ એટલું નથી હોતું. ઘણા બધા આયામ હોય છે અને એમાં આ આયામો પણ અગત્યના છે અને કોઈ એકાદ આયામથી પણ કોઈ વ્યક્તિ કોઈની સુંદરતાને માપતું હોય છે. આ બધી વાતોમાં નીલાબાની દીકરી માટે આવનાર માંગુ ખરેખર સફળતાથી એ પરિણામમાં પરિવર્તન થશે કે નહીં એની વાત કરવા દી છે. પરંતુ શરૂઆત કરીએ આપણે આ વાર્તાના આ નવલકથાના અંશોને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાએ એકવાર નહીં બે બે વાર ઘર ધોવડાવ્યું આવનાર મહેમાનોના સ્વાગત માટે. અને પછી તેમણે મીનાક્ષીને કહ્યું કે ઉપમા અને દહીંવડા તૈયાર રાખે. મીનાક્ષી આ સમયે ગર્ભવતી હતી. શાળામાં તેણે આજે ઘણું કામ કર્યું હતું, એથી થાકી હતી. તેમ છતાં આ બધા કામમાં તે સ્વાભાવિકતાથી જોડાઈ ગઈ, જેથી પોતાની નણંદને જોવા આવનાર મહેમાનોને આ ઘર પસંદ આવે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર પર. આરજે આરના સ્વરમાં આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. છેવટે બે કલાક પછી એ લોકો આવશે તેવા સમાચારના અણસાર આવ્યા. નિયત સમય તો વીતી ગયો હતો અને મહેમાનો હજુ આવ્યા હતા જ નહીં, એટલે એ વખતે જ ગિરીશ જરા વ્યંગમાં બોલ્યો હતો. કદાચ તેમને એક દિવસમાં જ 3-4 છોકરીઓ જોવાની હશે, એથી જ તેઓ કદાચ મોડા હશે. પરંતુ છેવટે 2 કલાક બાદ શેખર તેના પિતા, બહેન અને કેટલાક મિત્રો સાથે પધાર્યા. મોડા આવવા માટે તેમણે દિલગીરી દર્શાવવાની શિષ્ટતા પણ આચરી નહીં. તેના પિતા રાજારામે ઘરને ઝીણવટથી ધારી ધારીને જોયું અને આ લોકો ધનવાન તો જણાતા નથી, તેમણે સાવ તિરસ્કારથી વિચાર્યું. મારા છોકરાને તેઓ શું આપી શકવાના? આ પ્રસ્તાવ લાવવા માટે લક્ષ્મણભાઈને મનમાં ગાળો ચોપડાવવા લાગ્યા કે આ તો તેમનો સમય વેડફાઈ જ રહ્યો છે અને આસપાસમાં થતી વાતોમાં હવે તેમને કશો રસ રહ્યો નહીં. સુરભી નાસ્તા પાણીની ચીજો લઈને બેઠક રૂમમાં આવી તેણે આખા શરીરે સફેદ ટેલ્કમ પાવડર છાંટ્યો હતો, જે તેના સહેજે ઘેરા રંગની ત્વચા સાથે મેળ ખાતો નહોતો. તેણે એક લીલી બનારસી સાડી પહેરી હતી. પોતાની આ જૂની સાડી

અનિતાએ તેને ભેટ આપી હતી. તેનાથી પણ તેના દેખાવમાં કોઈ પ્રકારે આકર્ષણ જાગતું ન હતું. વાસ્તવિકતા તો જે હોય એ રહેવાની છે, પરંતુ આવનાર આગંતુક મહેમાનોનો પ્રતિભાવ શું હતો એ આપણે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રસ ન પડ્યો તેથી શેખર તેનાથી પીઠ ફેરવી ગયો અને ત્યાં તેણે મીનાક્ષીને ઊભેલી જોઈ. તે ગર્ભવતી હતી તે સ્પષ્ટ હતું, છતાં તેનું રૂપ અચતું રહેતું નહોતું. લક્ષ્મણભાઈ સાદી વાતો કરતા હતા ત્યાં ગિરીશે વચમાં જ કહ્યું, મારો મોટો ભાઈ શ્યામ નેબ્રાસ્કામાં નોકરી કરે છે, તમે ક્યાં કામ કરો છો? ખાસ વિદેશી ઉચ્ચારો સાથે શેખર બોલ્યો, હું શિકાગો છું. તમે કેટલા સમયથી અમેરિકા રહો છો? ગિરીશે પૂછ્યું. 10 વર્ષથી. કઈ કંપનીમાં કામ કરો છો? વેસ્ટિંગ હાઉસ. તમારે બીજું કશું પૂછવું છે? ના ના. અપમાનિત થયેલો ગિરીશ હવે ચૂપ રહ્યો.

સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પછી તરત જ આખું ટોળું પાછું જવા માટે ઊભું થયું. નીલાબાએ કહ્યું, તમારો નિર્ણય જો અમને જલ્દી જણાવશો તો મહેરબાની થશે. અમારે અમેરિકામાં રહેતી અમારી અનિતા વહુને પણ કહેવું પડશે. આના લગ્નમાં તે પણ આવવાની છે. આ રીતે અનિતાના નામનો મમરો તેમણે વાતચીતમાં મૂકી પણ દીધો. શેખર અને તેના પરિવારે ડોકું ધૂણાવ્યું અને પછી બધા જતા રહ્યા. એ લોકો નીકળી ગયા પછી જ તરત જ નીલાબાએ ગિરીશનો ઉધડો લેવા માંડ્યો. આટલા બધા પ્રશ્નો કરવાની તારે શી જરૂર હતી ભલા? જો એટલા માટે જ તેઓએ ક્રોધ આવે અને આપણને ના પાડી દે તો આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે તો શું થશે? વાહ, જો આટલા દૂરના દેશમાં તમારી દીકરીને તમે મોકલવા વિચારો છો તો આવા પ્રશ્નો તો પૂછવા પડે. આપણે દીકરી આપીએ છીએ, કોઈ પ્રાણી નહીં. તેની નોકરી વગેરે માટે પૂછ્યું તેમાં શું ખોટું છે? આપણને કોઈ બનાવી ન જાય તેથી જ મેં આ બધું પૂછ્યું છે. અને પૂછવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ. વાત ક્યાં આગળ વધી, જવાબ શું આવ્યો, એ બધું જ માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રશ્નો તો આપણે પૂછવા જ પડે, આપણે આપણી દીકરીને આપવાની છે, કોઈ પ્રાણી નહીં. ગિરીશ સાચું જ કહે છે, મનોહરલાલે પણ સમર્થન કર્યું. સ્વપ્નમાં હોય તેમ જ નીલાબા બોલવા માંડ્યા. મને તો લાગે છે કે તેઓ હાજ પાડશે. સુરભી, તને આ છોકરો કેવો લાગ્યો? એ થોડી મોટી ઉંમરનો ન લાગ્યો? સુરભીએ મોં મચકોડીને કહ્યું. સહેજે પણ નહીં, તમારા બંને વચ્ચે 8 જ વર્ષનો તફાવત છે, જે કંઈ બહુ જ ન કહેવાય. બાકી બધું તો સારું જ છે. જો એ લોકો હા પાડે તો વળી તું ના ન પાડતી? હો, અને હા, મારે હવે અનિતાને લખીને બધું કહેવું પડશે ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજી ERના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મહેતા અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મૂર્તિએ. મીનાક્ષી મૌન હતી. આખી વાતમાં કોઈએ તેનો મત પૂછ્યો જ નહીં. જો કોઈ કુટુંબમાં એકાદ સભ્યના મત માટે માન ન હોય, તેણે કડવાશથી આ બાબતનું વિચાર્યું, તો એ કુટુંબની નજરોમાં તે સભ્ય બહારની વ્યક્તિ બની જાય છે. ત્યાં તો ગિરીશે તેને બોલાવી, મીનુ આપણે ફરી આવીએ, ચાલ પાછા ફરતા શાક પણ લેતા આવીશું. ઘરની બહાર નીકળતા જ ગિરીશે તેને કહ્યું, મીનુ ખબર નહીં કેમ પણ તદ્દન અજાણ્યા માણસ સાથે સુરભીને પરણાવી દેવામાં મને થોડીક બીક લાગે છે. શેખર વિશે વધુ જાણવા હું ક્યાં તપાસ કરી શકું? સાંભળો, મીનાક્ષી બોલી, તમને શ્યામનો પેલો મિત્ર યાદ છે, મદન? તેની બહેનને પણ શેખર જોવા ગયો હતો. મને લાગે છે કે લક્ષ્મણભાઈએ જ આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે પ્રસ્તાવ નામંજૂર થયો. જોકે છોકરી તો બહુ સારી છે, થોડું આગળ ચાલીને આપણે એ લોકોને જ પૂછી લઈએ તો કેમ? મદન અને તેના પિતા બંને ઘરમાં જ હતા. શેખર વિશે ગિરીશે તેમને બધી વાત કરી અને એમનો અભિપ્રાય માંગ્યો. છોકરો કેવો છે? ડોસાએ તો ઉદાસીનતાથી જવાબ આપ્યો, અમને કંઈ ખબર નથી, શુકન બહુ સારા ન હતા. ભગવાનનો પ્રસાદ ડાબી બાજુએ ઉથલી પડ્યો, જે બહુ મોટા અપશુકન ગણાય, એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. ક્યારેક કહે છે ને કે કેટલાક બનાવો આકસ્મિક બને, પણ તમારી સફળતા અને તમને સાક્ષરતા કરવા અથવા તો તમારી સાક્ષરતા વિશેની એ તરફની જાગૃતિ તરફ, એટલે કે એ બનાવ પ્રત્યેની તમારી સમજણ તરફ દોરી જતા હોય ને, એવું પણ બને. અને એટલે જ તો એ પ્રસંગ અટક્યું નહીં હોય ને. હશે, વાતને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

મદનના પિતાએ કહ્યું, અપશકુન લાગ્યા એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. તેમને વળાવવા માટે મદન જ્યારે તેમની સાથે બહાર આવ્યો ત્યારે સહેજ સંકોચથી એણે કહ્યું, ગિરીશ, મારા બાપુજી જરા જૂના વિચારના છે. એક સફળ લગ્નની ગોઠવણ થતી હોય તો હજારો જૂઠાણા બોલવામાં કશું અજુકતું નથી એમ તેઓ માને છે, પણ હું એ વાત સ્વીકારતો નથી. પહેલાંના વખતમાં છૂટાછેડાનો વિચાર સુદ્ધા કરી શકાતો નહીં, એ વાત જ સાંભળવામાં કદી આવતી નહીં, પણ આજકાલ તેની જરૂરિયાતને આપણે સ્વીકારીએ છીએ. ખેર, આ પ્રસ્તાવ વિશે મેં જે કંઈ હકીકત સાંભળી છે તે હું તને કહું, પછી તો તમે પોતે નિર્ણય લ્યો કે શું કરવું, પણ મને તેમાં ઘસેડશો નહીં, પ્લીઝ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, તું મને બધી હકીકત કહે, ગિરીશે આગ્રહ કર્યો. જો હું પણ શિકાગોમાં જ રહું છું અને શેખર પણ ત્યાં જ રહે છે. અમારા ઘર વચ્ચેનું અંતર લાંબુ છે, છતાં 50 માઇલ જેટલું જ છે. એક રવિવારે મેં વિચાર્યું કે એને મળી આવું. એ મારા શહેરનો જ હતો એટલે મેં તેની ઔપચારિક મુલાકાત વાત અગાઉથી કરવાની જરૂર નહોતી એમ મેં ધારી અને મુલાકાત લીધી. શેખર ઘરે નહોતો, તે ભારત આવ્યો હતો. તેને ત્યાં એક ગોરી સ્ત્રી જોઈ અને એ સ્પષ્ટ હતું કે તે બંને સાથે રહેતા હતા. તું સમજ્યો ને એનો અર્થ? અને આ બાબત ન સમજી શકે તેટલો તું નાનો તો નથી જ. એક પતિ પત્ની તરીકે લગ્ન વિના જ સાથે રહેવું તે 10-1 મિનિટ માટે મેં તેની સાથે વાતો કરી અને જાણી લીધું અને પાછો ચાલ્યો આવ્યો. તેઓ છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. હું પોતે ભારત આવ્યો તે પહેલાં જ મારી બહેનને તે જોવા આવેલો, પણ આવ્યા પછી મેં તેનો પ્રસ્તાવ નકારી દીધો. પહેલાં તો મારી બહેન ખૂબ નારાજ થઈ અને કહેવા લાગી કે હું એ વાતે રાજી નહોતો કે તે પણ અમેરિકા જાય, તેથી હું આવી વાતો કરતો હતો. જ્યારે મેં એને બધી જ હકીકતો જણાવી ત્યારે તે સમજી. ગિરીશ અને મીનાક્ષીને લાગ્યું કે જાણે તેમના પર મન પરથી એક મોટો બોજ હટી ગયો છે. લગ્નને નિશ્ચિત કરાવવું એક પુણ્યનું કામ ગણાય, પણ આ કામ એટલે કે લગ્નને તોડવામાં તમે જે ભાગ ભજવ્યો છે તે એટલું જ મોટું પુણ્યનું કામ કર્યું છે. હો, ગિરીશે ખૂબ આભારવાશ થઈ અને એને આભાર વ્યક્ત કર્યો અને બંને જણા ઘરે પાછા ફર્યા. હવે નીલાબા સાથે આ વાત કેવી રીતે કહેશે એ તમારે માણવું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

લગ્નને નિશ્ચિત કરવા કરતાં એને સફળતાપૂર્વક કોઈના લાભ માટે તોડવું તે મોટા પુણ્યનું કામ છે, એવું ગિરીશે કહ્યું અને એનો આભાર માન્યો. રાત્રે જમતી વખતે નીલાબાએ પોતાના મનની વાતો ફરીથી ઉખેડી. જો શેખર હા પાડે તો કયા હોલમાં લગ્નવિધિ કરીશું, કેવી સાડીઓ ખરીદવી જોઈશે, ચાંદીના કયા વાસણો જોઈશે અને સોનાના ઘરેણાનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. તેમની આવી વાતોનો કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં. છેવટે એમનો આ પ્રલાપ સાંભળીને ત્રાસેલો ગિરીશ પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુ એક વાત સાંભળી લો, શેખર જો આ પણ પાડે ને તમારે એ પ્રસ્તાવ નકારી દેવાનો છે. કહી દઉં છું. પણ શા માટે? નીલાબાઈ રોષથી પૂછ્યું. મેં આ શેખર વિશે તપાસ કરી છે, મને જાણવા મળ્યું છે કે તેની એક ગોરી સ્ત્રી મિત્ર છે અને બંને સાથે રહે છે અમેરિકામાં. આ બધું તો કેવળ અફવા છે. જે લોકોને આપણા નસીબની ઈર્ષા આવે અને આપણને સુખી થવા ન ઈચ્છતા હોય તેવા લોકો આવી વાત ચલાવે. ના હો બા, આ વાત મને આપણા એક હિતેચ્છુએ કહી છે. જાણીબૂજીને શા માટે કૂવામાં પડતું મૂકવું જોઈએ? કોણ છે એવા આપણા હિતેચ્છુઓ જેણે આપણને એવી સમયસરની અને મહત્વની માહિતી આપી? જરા કહેતો ખરો ગિરીશ, મનોહરલાલે શાંતિથી પૂછ્યું. ગિરીશે બધી વાત વિગતે વર્ણવી. જુઓ, મેં મારો અભિપ્રાય આપી દીધો, તેમ છતાં જો તમારે આગળ વધવું હોય તો તમારી ઈચ્છા. ખભા ઉલાળતા ગિરીશે કહ્યું. એ જ વખતે એના કોઈ મિત્રે તેને બહારથી બૂમ પાડી એટલે તે બહાર ચાલ્યો ગયો. સુરભી રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજ આશ્વાસન આપવા લાગી. નાનકડા પ્રસંગોની પણ જ્યારે પછડાટ મળે ત્યારે દુઃખ થાય જ. પછી શું થયું એ પરિવારમાં એ વાતોને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તેને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજે આશ્વાસન આપવા લાગી. બહેન, જરા ધીરજ રાખો. મેં જ તમારા ભાઈને કહ્યું કે આપણે મદન પાસેથી માહિતી મેળવી લઈએ. તમને તો આનાથી પણ વધારે રૂડો મૂર્તિઓ મળી જશે, જોજો ને. અને તમે પરણી નહીં શકો તેટલા જ ખાતર શેખર માટે નકામા આંસુ નહીં સારતા, હો ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. અને રેડિયો પાલનપુર પર હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને કહી રહ્યો છું. પણ આશ્વાસનને બદલે આ શબ્દોની અસર અવળી પડી. પરાજય, દુઃખ અને માનહાનિની લાગણીઓનો ત્રાસજનક ઉમેરો અનુભવી રહેલા નીલાબા તો બિચારી મીનાક્ષી ઉપર જ ઉછળી પડ્યા. પોતાની ગર્ભવતી વહુને સતાવવી ન જોઈએ એ બાબતની ઉપેક્ષા કરીને ગિરીશ પ્રત્યેની તેમની રોષની ભાવનાને તેમણે પોતાની કલંકરહિત વહુ પર ઉતારી દીધી. ઓ, ત્યારે તે જ ગિરીશને આમ કરવા ઉત્તેજન આપ્યું હતું એમ જ ને? તે વિના એ મૂર્ખ છોકરો વળી આવી છુપી રીતે વર્તે ખરો? તે જ તારી મોહિનીમાં એને એવો જકડી લીધો છે જેથી મારો દીકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે. સ્તબ્ધ બનેલી મીનાક્ષીએ ધીમેથી કહ્યું, બા, આ શું બોલો છો? સુરભી ચીસ પાડીને બોલી ઉઠી, બા, જે કહે છે તે બરાબર જ છે. મારું અમેરિકા જવાનું રોકવા માટે તમે જ ભાભી બને તે બધું જ કરો છો. તમને મારી ઈર્ષા થાય છે. તમને એવી ઈચ્છા છે કે તમારી જેમ મારે પણ સખત મહેનત કરીને મારો નિર્વાહ કરવો અને એક એક પૈસાની ગણતરી કર્યા કરવી. તેને બદલે અનિતા ભાભીને જુઓ જરા, કેટલા ઉદાર છે, કેટલી કાળજી કરે છે. તમે તો મારી ઈર્ષા કરો છો. તમે વિચારો છો કે હું પણ બહુ ધનવાન બની જઈશ તો તમારું શું થશે? તમને એ બીક છે કે તમે ઘરબાર વિનાના થઈ જશો અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે કેવળ સ્વાર્થી છો, સ્વાર્થી. અને તમારો મૂળ હેતુ એ જ છે અને બધાને ઉલ્લુ બનાવવા માટે આ મૂર્ખા જેવું નાટક કરી રહ્યા છો. પણ મને તમે મૂર્ખ નહીં બનાવી શકો, મને બધી જ ખબર પડે છે. કહે છે ને કે લાલચ અને અપેક્ષાઓ ક્યારેક માણસને સાચા અને ખોટાનું ભાન થવા દેતા નથી. આવું જ તો કંઈક નહીં બની રહ્યું હોય. માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ક્રોધે ભરાઈને મનોહરલાલે કહ્યું, સુરભી મોં બંધ કર. બાપુ તમે કેટલા ભોળા છો, સુરભી નારાજગીથી બોલી. તમને એમ લાગે છે કે ચળકે તે બધું સોનું છે, પણ તમે એના વિશે કશું જાણતા નથી. એ તો એવી સ્ત્રી છે જેની બગલમાં છુરી ને મુખમાં રામ હોય. એથી જ શાણા લોકો કહે છે કે પહેલા છોકરીના કુટુંબને તપાસો ને પછી જ લગ્ન લ્યો. સારા કુટુંબની દીકરી જેમ કે અનિતા ભાભી તદ્દન નિસ્વાર્થી સારી ને ઉદ્દાત હોય. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગા હર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. સુરભી, તું હવે વધારે પડતું બોલતી જાય છે. એક વધુ ખરાબ શબ્દ બોલી છે તો હું તારી જીભ ખેંચી લઈશ. અત્યંત ક્રોધમાં કાંપી રહેલા મનોહરલાલ ઊભા થઈ ગયા અને તેને ગાલે તમાચો મારવા ઈચ્છતા હોય તે રીતે હાથ પણ ઉગામ્યો. મીનાક્ષીને ખ્યાલ આવી ગયો કે તેના ઘરમાં એક નાનું સરખું વાવાઝોડું આવી ગયું હતું અને કદાચ તે વાતનું વતેસર પણ થઈ શકે તેવું હતું. સુરભીએ કહેલા કેટલાક તદ્દન ખરાબ શબ્દો પચાવવામાં તેને ખૂબ તકલીફ પડે તેવું હતું. તેને આવેલી શંકા કુશંકાઓમાં પણ આટલો હીન આક્ષેપ કદી તેના ઉપર કરવામાં આવશે એવું તેણે ધાર્યું જ ન હતું. ખરાબ રીતે ઘવાયેલા હૃદયથી આવા મોટા હુમલાથી આઘાત પામેલી મીનાક્ષી તેમ છતાં એટલું તો સમજતી હતી કે આ ચિંગારીને સંયમમાં લઈને આગ ફાટી નીકળે નહીં તેવા પ્રયત્નો તેણે જ કરવાના હતા. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેણે આંસુ લૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો. પોતાના હૃદયના આઘાતને તેણે પોતાની પાસેના પ્લેટમાંના ભાતમાં ભેળવી દીધો. કહે છે ને કે ઉદ્દાત્ત સ્ત્રી જીવનના પાત્રોની અંદર મનમાં સહન શક્તિની સાથે કડવા શબ્દો અને ભાવને ગળી જવાની પણ એક કળા અથવા શક્તિ હોય છે. એનો જ પરિચય મીનાક્ષીએ આપ્યો હતો. વધુ આગળ શું થશે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આઘાતને સહન કરી રહી હતી મીનાક્ષી. ખૂબ જ શાંતિ રાખીને અને છતાં થોડી કડવાશથી તેણે સુરભીને કહ્યું, હું તો તમને મારી બહેનની દ્રષ્ટિએ જોતી હતી અને તમે સુખી થાવ તે માટે જ હંમેશા ઈચ્છા રાખતી હતી. તેથી જ મેં તમારા લગ્નમાં આટલો રસ લીધો અને તમારા કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કર્યા. પણ હવે પછીથી આ કુટુંબના કોઈ કામમાં હું વચ્ચે પડીશ નહીં. પ્લીઝ મને માફ કરી દો. ભોજન પૂરું કર્યા પહેલાં જ તે ટેબલ પરથી ઉઠી ગઈ અને પરિસ્થિતિમાં આવેલા આ મોટા વળાંકથી મનહરલાલ ઘડીભર વિમૂઢ થઈને ઊભા જ રહી ગયા. મીનાક્ષીના રડમસ અને દુઃખી ચહેરાને જાણે જોવામાં શરમ અનુભવતા ન હોય તેમ સુરભી અને નીલાબા પોતપોતાના વિચારોમાં ડૂબેલા રહ્યા. અને ક્યારેક આ રીતે કુટુંબના સહિયારા પાત્રોમાંથી કોઈ પાત્રનું મનદુઃખ થાય અને જીવનમાં અલગ પોતાના નિર્ણય લે તેની દૂરોગામી અસરો પણ જોવા મળે.

સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશો અને જેનું નામ છે ડોલર વહુ. આવતા એપિસોડમાં હવે સમય થયો છે મારે તમારાથી અલવિદા કહેવાનો, એટલે આપણે આ વાતનું અનુસંધાન માણીશું. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુરના કાર્યક્રમ વિશે અને આજના આપણા આ ડોલર વહુના અંશો વિશેના તમારા પ્રતિભાવ અમને મોકલી આપો, તમારી ફરમાઈશ. અને તમે આવા સાહિત્યના કોઈ પણ પુસ્તક સાથે કે નવલકથા કવિતા સાથે જોડાયેલા હોય તો પણ અમારો સંપર્ક કરો. સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌને ઇજન આપે છે કે તમને અમે બોલાવીશું તમારી અનુકૂળતાએ, અમારી અનુકૂળતાએ, અને આપની વાત પણ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આ સંબંધ

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि, वेलकम टू माय शो સોંગ્સ મહેફિલ. એટલે કે ગીતોનો સફર. અને એવા ગીતો હું તમને સંભળાવું છું મારા આ શોમાં જે ગીતો આ સમયના ફાસ્ટ જોરમાં ક્યાં ખોવાઈ ગયા છે. યસ, અને આવા ગીતો હું તમારી માટે શોધીને લાવતી રહું છું. સાથે સાથે એ ગીતો કયા યરમાં બન્યા છે, ગીતોમાં કોણ છે, કોણ ગાયક છે, અમુક આવી રિલેટેડ વાતો પણ કરતી હોઉં છું. ચાલો આજનું આપણું ફર્સ્ટ જે ગીત છે, સોંગ છે, એના વિશે તમને કહું. એક મૂવી આવ્યું હતું ઇન 1980માં, મૂવીનું નામ કુરબાની, જેમાં વિનોદ ખન્ના અને જિન્નત અમાનજીએ બહુ સારું એવું કામ કર્યું છે. એ મૂવીમાં એક સોંગ છે

આ સોંગ્સ જેમણે લખ્યું છે એ શ્યામલાલ હરલાલ એન્ડ કલ્યાણજી આનંદજી, જેમણે આ સોંગ લખ્યું છે અને સોંગ જેમણે ગાયું છે આનંદ કુમાર સી, કંચન એન્ડ મનહરુદાસ. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, નીકળી છે, તો એ સોંગ પણ આપણે સાંભળી લઈએ. લેટ્સ પ્લે અવર ફર્સ્ટ સોંગ ઓન અવર શો, હમ તુમ્હે ચાહતે હૈ એસે.

જ્યારે પ્રેમ થાય છે, લવ થાય છે, ત્યારે ઘણા બધા એવા સોંગ છે જે યાદ આવી જતા હોય છે. એક એવું મૂવી આવી ગયું જેનું નામ હતું સોદાગર. મૂવી એ બેઝિકલી ફ્રેન્ડશીપ પર છે અને મૂવીમાં ઘણા એવા ઉતાર ચઢાવ પણ આવે છે. મૂવીમાં જેમને કામ કર્યું છે એવા દિગ્ગજ કલાકારો એટલે કે દિલીપ કુમારજી અને રાજકુમાર, એવા કલાકારો છે જેમનું મૂવીઝ તમે જુઓ તો એક અલગ જ એમની અદા જોવા મળે, એક છટા જોવા મળે. એમાં એક સોંગ છે જે એમના જ છોકરાઓ જે હોય છે એમને લવ થઈ જાય છે, અને એ સોંગ કંઈક આવું હોય છે, ઇલ્લુ ઇલ્લુ ક્યા હૈ યે ઇલ્લુ ઇલ્લુ. આઈ એમ શ્યોર કે જે આ શો સાંભળી રહ્યા છે એમાંથી ઘણા બધા લોકોને આ સોંગ ફરીથી યાદ આવ્યું હશે, અને ઘણા બધા એવા પણ હશે કે જેમને આ સોંગ વિશે ખબર પણ નહીં હોય. અને આ સોંગ એ આમ ભૂલવા જેવું તો બિલકુલ નથી, એટલે હું તમારી માટે ફરીથી લઈને આવી ગઈ છું આ સોંગ, જેમણે ગાયું છે કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદિત નારાયણ, સુખવિન્દર સિંહ, મનહરુ દાસ. અને આ જે ફિલ્મનું જે મૂવી છે એ ફિલ્મ છે સોદાગર. ચાલો હવે આ ગીતની વાત નીકળી છે તો એ ગીત પણ સાંભળી લઈએ. લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ, ઇલ્લુ ઇલ્લુ ક્યા હૈ યે ઇલ્લુ ઇલ્લુ. યસ, લેટ્સ પ્લે.

welcome again our show songs mehfil geetoni safar with rj anjali. એક એવું મૂવી આવ્યું હતું જે મૂવીએ ઘણા બધા રેકોર્ડ તોડી દીધા હતા. એ મૂવીની સ્ટોરી તો ગજબ હતી જ, અને સાથે સાથે એ મૂવીના સોંગ્સ પણ એટલા જ ફેમસ થયા હતા. હું વાત કરી રહી છું મૂવી આશિકી. યસ, બસ એક સનમ ચાહીએ આશિકી કે લીએ. અને આ એક જ સોંગ નહીં પરંતુ આ ફિલ્મના દરેક સોંગ બહુ જ પોપ્યુલર થયા હતા. એમાંથી એક સોંગ હતું જાની જીગર જાની મન મુજકો હૈ તેરી કસમ તું જો મુજે ના મિલા મર જાઉંગી મેં સનમ. યસ, અને આ સોંગ જેમને ગાયું છે એટલે કે કુમાર શાનુજી, અનુરાધા પોંડવાલજી, અને જેમને બધાને ખબર છે એટલે કે રાહુલ રોય એન્ડ અનુ અગ્રવાલ જે આ ફિલ્મના કલાકારો છે. અને આ ફિલ્મમાં એમને ગજબની એમની અદાકારી બતાવી છે. સાથે સાથે તમે જ્યારે આ ગીતો સાંભળશો ત્યારે તમને પણ લાગશે હા, આપણા બોલિવૂડના સોંગ્સ એટલે કિસી સે કમ નહીં. આશિકી મૂવી તો આવી, સાથે સાથે આશિકી 2 એ પણ પોપ્યુલર થયું અને એના પણ સોંગ એટલા જ પોપ્યુલર થયા. પરંતુ આશિકી મૂવીના જે સોંગ્સ છે એની એક અલગ જ અદા હતી અને એ

સોંગ છે, એ ફિલ્મનું નામ છે બેખુદી. 1992 એટલે કે 1992માં આ સોંગ આવ્યું હતું, જેમાં કાજોલ છે જેમણે આ સોંગ ગાયું છે, એટલે કે કુમાર શાનુજી અને આશા ભોસલેજી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કાજોલનું ડેબ્યુ મૂવી એટલે કે ફર્સ્ટ મૂવી હતું, અને એમાં જેમણે કામ કર્યું એટલે કે એમની સામે જે હતા કમલ સદાનંદ, એટલે કે કમલ અને કાજોલની આ મૂવી હતી, જેમાં કાજોલ એની ડેબ્યુ ફિલ્મ એટલે કે કાજોલજીની આ ફર્સ્ટ મૂવી હતી. અને આ ફિલ્મના સોંગ્સ પણ એટલા જ મસ્ત છે. એમાંનું એક સોંગ જે આજે તમારી માટે લઈને આવી ગઈ છું, તો લેટ્સ પ્લે અવર ફોર્થ સોંગ.

જો હવેનું એ સોંગ છે તમારી માટે એક કંઈક નવું લઈને આવી ગયું છું. આ શોનો મેઇન મકસદ, મેઇન રીઝન એ જ છે કે જે જૂના જૂના ખોવાઈ ગયેલા સોંગ છે, જૂના ના હોય તો પણ છતાં જે સમયની સાથે ક્યાંક ખોવાઈ ગયા એવા સોંગ છે જે હાલના સમયમાં ક્યાંય સંભળાતા નથી ઓર આપણી નજરમાં પણ આવતા નથી, એ સોંગ્સને શોધીને તમારી સમક્ષ લાવવા. તો એમાં એક એવું સોંગ મને મળી આવ્યું છે જે સોંગ્સના શબ્દો કંઈક આવા છે, લૈલા ને કહા જો મજનુ સે. હા, એન્ડ આ જે મૂવીનું સોંગ છે એટલે કે જંગલ લવ, એન્ડ જેમને ગાયું છે કે આનંદ મિલિન, મનહર ઉદાસ અને અનુરાધા પોડવાલજીએ. અને આ સોંગ એટલે કે લૈલા ને કહા જો મજનુ સે, રાંઝા ને કહા જો હીર સે, લૈલા ને કહા જો મજનુ સે, રાંઝા ને કહા જો હીર સે, વહી મુજસે કહો. એન્ડ આગળ જે સોંગ વહેતું જાય છે એ ચાલો આજે આપણે સાંભળી લઈએ. આઈ નો કે આમાં એટલા બધા એવા સોંગ છે જે પ્રેમ, લવ અને ઇશ્ક મોહબ્બતની જ વાતો કરતા હોય છે, પરંતુ તમે તો જાણો છો આપણા બોલિવૂડમાં એટલા બધા સોંગ્સ છે અને દરેક સોંગ એ અલગ અલગ સિચ્યુએશનને પ્રેઝન્ટ કરતા હોય છે. આજે હું તમારી માટે પ્રેમની વાતો લઈને આવી ગઈ છું, તો પ્રેમ રિલેટેડ સોંગ છે, તો ચાલો સાંભળીએ લલ્લા ને કહા જો મજનુ સે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન એન્ડ માય શો સોંગ્સ મહેફિલ. એન્ડ હવે તમારી માટે એક સોંગ લઈને આવી ગઈ છું. સોંગ છે મેં હું પ્રેમ રોગી, અને આ મૂવી જે છે એ મૂવીનું નામ છે પ્રેમ રોગ. આ મૂવી ભાગ્ય જેવું હશે કે કોઈએ જોયું નહીં હોય. હા, હાલની જનરેશનને હું નથી કહેતી કે એમને જોયું હોય કે નહીં, બટ ઓવરઓલ મોસ્ટલી 90s જે કિડ્સ છે એન્ડ આપણા પેરેન્ટ્સ કે જે મૂવી ઋષિ કપૂરના જે ફેન ફોલોઈંગ હશે એમને તો આ શ્યોર જોયું હશે. 1982 મૂવી આવી હોય છે, વન સાઇડ લવ, એટલે કે ઋષિ કપૂરને લવ થઈ જાય છે પદ્મિની જોડે. એટલે કે આ મૂવીમાં જે હિરોઈન છે પદ્મિની કોલ્હાપુરી, એન્ડ દેન પદ્મિનીજીના મેરેજ થઈ જાય છે બીજા વ્યક્તિ જોડે. પરંતુ એવો કંઈક બનાવ બને છે કે એમના જે હસબન્ડ હોય છે પદ્મિનીજીના, એ મૂવીમાં એમનો એક્સિડન્ટ થઈ જાય છે, અને દેન આફ્ટર એ રિટર્ન થાય છે, અને પછી જે સ્ટોરીમાં વળાંક આવે છે અને ક્યાંની ક્યાં સ્ટોરી પહોંચે છે એ આ મૂવીમાં છે. પ્રેમ રોગ એટલે કે પ્રેમનો રોગ લાગેલો હોય છે. કોને લાગેલો હોય છે તો ઓફકોર્સ એ જોવા જેવું છે. અને મૂવી એ જો તમે ન જોયું હોય તો એકવાર જરૂરથી જોજો. એન્ડ આ મૂવીના સોંગ્સ પણ એટલા જ સુંદર છે. એમાંનું એક સોંગ એટલે કે મેં તમને હમણાં કહ્યું મેં હું પ્રેમ રોગી. હવે આ મૂવીમાં ઘણા બધા એવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે, જેમ કે ઋષિ કપૂર, પદ્મિનીજી, શમી કપૂર, નંદા, તનુજાજી, રઝા મુરાદજીએ કામ કર્યું છે. આ મૂવી 1982 આવેલું છે.

એટલે તમે જાણી શકો છો કેટલા વર્ષો જૂનું છે. સ્ટીલ જ્યારે આ મૂવી ટીવી પર આવે છે ત્યારે એક વાર અચૂક નજર આપણી ઠરી જાય કે હા ચલો એક વાર થોડું પળ ભરીને આના જે સીન છે એ જોઈ લઈએ. તો ચાલો આ મૂવીની વાત જો ચાલી રહી છે તો એનું સોંગ પણ સાંભળી લઈએ. લેટ્સ પ્લે અવર નેક્સ્ટ સોંગ.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો સોંગ્સ મહેફિલ, ગીતોનો સફર વિથ આરજે અંજલિ. અને આજે મેં તમને ઘણા બધા સોંગ સંભળાયા, એમાંથી હવે નેક્સ્ટ જે સોંગ છે એ મૂવી ખલનાયકનું છે. બધાએ આ સોંગ સાંભળ્યું હશે, ચોલી કે પીછે ક્યા હૈ, ચોલી કે પીછે. યસ, આ સોંગમાં બે અલગ અલગ અવાજ છે. એટલો અવાજ છે મીઠો મધુર અલકા યાજ્ઞિકજીનો, અને સેકન્ડ અવાજ છે ઈલા અરુણજીનો, જેમનો અવાજ કંઈક અલગ જ છે, પહાડી છે અને તમને પકડીને રાખે એવો અવાજ છે. ઈલા અરુણજીએ ઘણા બધા એવા સોંગ ગાયા છે, જેમ કે હોલી અમે ઉડા રે ગુલાલ કયો રે મંગે તરસે. અને એ જ રીતે અલકા યાજ્ઞિકજીએ જે સોંગ ગાયા છે, બહુ મીઠા મધુર સોંગ્સ છે. અને જ્યારે આ બંનેની બેલડી એટલે કે બંનેની જોડી જ્યારે આ સોંગ ગાતી હોય, ત્યારે આ સોંગનો વળાંક કંઈક અલગ જ નીકળી આવે છે. ખલનાયક મૂવી જેમાં જે કલાકારોએ કામ કર્યું છે, એક તો છે આપણે માધુરી દીક્ષિતજી, દેન જેકી શ્રોફ અને ઓફકોર્સ ખલનાયક. જી હા, મેં હું ખલનાયક એટલે કે સંજય દત્ત. અને અનુપમ ખેર છે, અને ઘણા બધા એવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં છે. જ્યારે આ ફિલ્મ તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ ફિલ્મનો પ્લોટ કેવો છે, કેમ સંજય દત્ત ખલનાયક બને છે, એની પાછળ બેક સ્ટોરી શું છે, એન્ડ ધેન કેવી રીતે એ ખલનાયકમાંથી નાયક બને છે. હું તમને આ ફિલ્મની સ્ટોરી નહીં કહું. ઓફકોર્સ એ રિલીઝ થઈ ચૂકી છે અને ઘણું જૂનું છે મૂવી, સ્ટીલ હું ઈચ્છીશ કે તમે એકવાર તો આવા જે આપણા બોલિવૂડના જે ફિલ્મ્સ છે એમને તમે જોવાનું રાખો. એ 1993 આ ખલનાયક મૂવી આવ્યું હતું, એન્ડ એના પછી તો એના જે સોંગ્સ છે એ ઘણા પ્રસિદ્ધ પામ્યા. એમાંનું એક સોંગ જે આજે પણ જ્યારે સાંભળો છો ત્યારે અલગ જ રોમાંચક ગાવે છે, એ છે ચોલી કે પીછે ક્યા હૈ. લેટ્સ પ્લે ધીસ સોંગ એન્ડ પછી હું તમને ફરીથી મળું છું. લેટ્સ પ્લે ધીસ song.

નમસ્કાર, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. ને આજે આપણે ઘણા બધા ગીતો સાંભળ્યા, એમાંથી ઘણા બધા એવા સોંગ્સ હતા જે ક્યાંક તમે પહેલીવાર આજે સાંભળ્યા હશે અને ક્યાંક કોઈવાર સાંભળ્યા હશે પરંતુ ફરીથી સાંભળવાનો મોકો તમને નહીં મળ્યો હોય. તો આજે મેં શોધી શોધીને લાવી છું અને તમારી માટે એ ફરીથી આપણે રેડિયો પાલનપુર પર વગાડ્યા છે. એન્ડ નેક્સ્ટ ટાઈમ જો તમને એવા કોઈ સોંગ યાદ આવે કે હા અંજલી, આ સોંગ પણ તમે તમારા રેડિયો પર વગાડી શકો છો, તો મને પ્લીઝ શેર કરો અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. હું એ સોંગને સર્ચ કરીશ અને એની વાતોને પણ સર્ચ કરીશ, તમારી માટે એ જરૂરથી લાવીશ. તમને મારો આ શો કેવો લાગે છે મને જરૂરથી જણાવજો, જેથી આ શોમાં હું વધારે મહેનત કરું અને આને વધારે સારો બનાવવાનો પ્રયત્ન કરતી રહું. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો, પરંતુ જતાં જતાં આ મસ્ત સોંગ સાંભળતા જાઓ રેડિયો પાલનપુર પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95126688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અલે સુરેશ, હું આ પડા સે બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુરમાં વળી જુઓ આવા ભાઈ.
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુરમાં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય, જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સંભળાવતા રહો. રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.